નમસ્કાર, સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે રવિવાર, જ્યેષ્ઠ દિનાંક 31, શક સંવત 1948, જ્યેષ્ઠ વદ 7, વિક્રમ સંવત 2082, તારીખ 21 જૂન 2026. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. અમારી આજની પ્રથમ સભાનો શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

સ્તરિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:20 શ્રી રામચરિત માનસ ગાન. શ્રોતા મિત્રો, આજે 21 જૂન 2026 રોજ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ આપ અમારા દિલ્હી કેન્દ્ર પરથી સાંભળી શકશો. શ્રોતા મિત્રો, આના કારણે 7:10 પ્રસારિત થનારા પ્રાદેશિક સમાચાર 8:30 પ્રસારિત થશે. 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. 9:30 ગુજરાતી ગીતો. 10:02 ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત, કલાકાર છે ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટર. 11:02 વિસરાતા સૂર. 11:30 હિન્દી ગેર ફિલ્મી ગીતો. 12:02 સાર્થક પ્રૌઢત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડૉક્ટર મંથન પુરોહિત સાથે નેહા ભટ્ટની વાતચીત સાંભળશો. 12:30 મહિલાઓનો ખાસ કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. આજના કલાકાર છે બંસરી યોગેન્દ્ર. 1:30 રજૂ કરીશું ફૌજીભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી. 2:40 સંઘગાન શિક્ષણ. આજની ભાષા છે કન્નડ. 5:10 હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, જેમાં જગદીશચંદ્ર ભટ્ટના પ્રાચીન ભજનો અને રમેશભાઈ પ્રજાપતિના લોકગીતો આપ સાંભળશો. 6:30 પ્રાયોજિક કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. શ્રોતા મિત્રો, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓલ્ડ ટ્રાફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે રમાનાર વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 મેચનો આંખો દેખ્યો અહેવાલ આપ રમતના અંત સુધી સાંભળશો. 7:00 રાત્રે 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. 10:00 ફિલ્મ સંગીત અને 11:10 સમાચાર સેવા પ્રભાગ NST દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા વન્ય જીવન અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ સ્થાનિક હવામાન સમાચાર. ગઈકાલનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે ગઈકાલનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. વાતાવરણ 5:30 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું અને ભેજનું પ્રમાણ 68% નોંધવામાં આવ્યું છે. હવામાન ખાતા તરફથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. શ્રોતા મિત્રો, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને સ્થાનિક હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 6:00 આપ સાંભળશો દિલ્હીથી હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપે રસિકલાલ ભોજકના કંઠે સરોદની રચના સાંભળી અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ મોરારભાઈ ગજ્જરના કંઠે રવિ રામની આ રચના.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશન સતીશ ભાટિયા અને કલાકાર છે રવિન્દ્ર સાઠે.

શ્રોતા મિત્રો, આ સાથે જ શ્રી રામચરિત માનસ ગાન અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આજે 21 જૂન 2026ના રોજ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્ર પરથી આપ થોડી જ વારમાં એટલે કે 6:30 સાંભળશો.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશભરમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી

0: સંશોધક અને અગ્રણી રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દેશના 22,80,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શ્રી અમરનાથ યાત્રા માટે સ્થળ પર જ નોંધણી સરળ બને તે માટે જમ્મુના જિલ્લા મુખ્યાલય ખાતે 75 ડેટા એન્ટ્રી ઓપરેટર માટે એક તાલીમ કાર્યક્રમ યોજાયો. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. કેન્દ્રીય જળશક્તિમંત્રી સી આર પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કર્યું. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ. રાજ્યના એસટી નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ ક્યુઆર કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે રમશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ ટેસ્ટની ફાઇનલમાં ભારત એ ટીમ અને શ્રીલંકા એ ટીમ વચ્ચે મેચ. અને જર્મનીએ આઇવરી કોસ્ટને 2-1થી પરાજય આપી ફિફા વિશ્વકપના નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ હમ કિસી સે કમ નહીં ફિલ્મનું ગીત આશા ભોસલે, મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં. શબ્દ રચના છે મજરૂ સુલતાનપુરીની અને સંગીત છે આર ડી બર્મનનું.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
4: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
3: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
4: તો પછી સાચો નંબર
3: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
4: તમે તો બચાવી લીધો દીદી.
3: કામથી નહીં
4: કરું છું. આરબીઆઈ કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ લાવારિસ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ કે આ પહેલાં આપણે સાંભળી રહ્યો તો મિસ્ટર નટવરલાલ ફિલ્મનું ગીત, અમિતાભ બચ્ચન, માસ્ટર રવિ અને સાથીઓના સ્વરમાં.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
4: કાર્યક્રમમાં હવે સાંભળીએ કિશોર કુમારના કંઠે નમક હલાલ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સાંભળી ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરના કંઠે વિનોદ જોશીની રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સુપર્ણા બેનર્જીના કંઠે મીરાબાઈની રચના સાંભળી અને કાર્યક્રમના અંતે સાંભળીએ સુપર્ણા બેનર્જીના જ કંઠે હરીન્દ્ર દવેની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે નવી દિલ્હીના સંસદ સંકુલમાં આયોજિત સામૂહિક યોગ અભ્યાસમાં ભાગ લીધો. રાજકોટ મનપા દ્વારા માધવરા સિંધિયા સ્ટેડિયમમાં મેયર રાજ્યસભાના સાંસદ ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વાવ થરાદ અમરેલી જિલ્લા ખાતે આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી. રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. રશિયાએ સાયબેરિયાના શહેરમાં મહિનાઓથી કોઈ આરોપ વિના અટકાયતમાં રાખેલા 24 ફિલિપિન્સ નાગરિકોને મુક્ત કર્યા. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. ગોધરા નજીક જૂના મોરડુંગરા પાસે અલ્ટો કાર પલટી જતા બેના મોત. વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ વચ્ચે મેચ. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર સાંભળવાનો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

વિસરાતા સૂર જૂની ફિલ્મોના આ યાદગાર ગીતોના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપે લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં બારાત ફિલ્મનું ગીત સાંભળ્યું અને હવે આશા ભોંસલેને સાંભળીએ ફિલ્મ જ્વેલ થીફ.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ ગીત ગાયા પથ્થરોને. આ ફિલ્મનું ગીત ગાયક કલાકાર છે આશા ભોંસલે.

વિસરાતા સૂર, જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, સવારના 11:30 થઈ છે. હવે હિન્દી ગીતો સાંભળીએ. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ તે પહેલાં એક નાનકડો વિજ્ઞાપન વિરામ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: કાર્યક્રમમાં આગળ સાંભળીએ અદનાન સામીને.
3: तो रुक जाए सितारे, इस तरह मेरी रात को

0: મિત્રો, હિન્દી ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર સાંભળશો. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. રાજ્યકક્ષાની યોગ દિવસ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. તેમણે ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગાભ્યાસ કર્યો. પ્રહલાદનગર ગાર્ડન ખાતે આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યા. શ્રી મોદી આ જહાજોના નિર્માણને આત્મનિર્ભર ભારત પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે 3 યુદ્ધ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. નર્મદા, સુરત, પાટણ, અરવલ્લી, નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025ના સફળ ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. રોજગાર કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. મહિલા T20 વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. સાર્થક પ્રૌઢત્વ. શ્રોતા મિત્રો, આ વિષય પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડોક્ટર મંથન પુરોહિત સાથે નેહા ભટ્ટની વાતચીત સાંભળીએ.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ સાર્થક પ્રૌઢત્વ. નમસ્કાર શ્રોતા મિત્રો, 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આખું વિશ્વ જ્યારે યોગમય બનવા જઈ રહ્યું છે ત્યારે આકાશવાણી અમદાવાદ પરિવાર આપ સૌ શ્રોતા મિત્રોને વિશ્વ યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. મિત્રો, સમયની ગતિ અવિરત છે. આપણી ઉંમર વધતી રહે એ કુદરતનો નિયમ છે, પણ એ વધતી ઉંમર સાથે આપણો ઉત્સાહ, આપણી ઉર્જા અને આપણું સ્વાસ્થ્ય પણ અકબંધ રહે એ આપણા હાથમાં છે. જ્યારે આપણે યોગની વૈશ્વિક સ્વીકૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણને ગર્વ થાય છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. મોદીજી પોતે પણ હંમેશા દેશ અને દુનિયાના સૌ નાગરિકોને, વડીલોથી લઈ અને યુવાનોને, યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવાનું આહ્વાન કરે છે. મિત્રો, વધતી ઉંમરને એક બોજ નહીં, પરંતુ ઉત્સવ કેવી રીતે બનાવવો અને યોગ આ સફરમાં આપણો સાચો સાથી કેવી રીતે બની શકે, આવા જ મહત્વના વિષય પર સંવાદ કરવા માટે આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ જ જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર મંથન પુરોહિત. ડોક્ટર મંથનભાઈ, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરીએ છીએ.
3: ખૂબ ખૂબ આભાર આપનો.
2: મંથનભાઈ, સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે આ વર્ષની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. સમયની ગતિને તો કોઈ રોકી નથી શકતું અને ઉંમર વધવી એ કુદરતનો નિયમ પણ છે, તો મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમર

0: શિક્ષણની પ્રક્રિયા અને યોગ વચ્ચેના સંબંધને આપ કેવી રીતે જુઓ છો?
1: મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ વધતી ઉંમર અને યોગ વચ્ચેનો એક ખૂબ જ સરસ સંબંધ છે.
0: જી,
1: હું તમને અગર સમજાવું કે આપણા જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ આપણા શરીરના કોષોમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે. ઉંમર વધવાની સાથે હાડકાં નબળા પડવા, સ્નાયુઓની ક્ષમતા ઓછી થવી, માનસિક સ્વાસ્થ્યમાં અગર જોવા જઈએ તો યાદશક્તિમાં ઘટાડો આવવો, આ બધા કારણો અમે જોયેલા છે કે જે મેડિકલ સાયન્સમાં લખાયેલા છે. પરંતુ હવે જ્યારે આ વસ્તુને યોગની સાથે જોવામાં આવે છે તો યોગમાં કરવામાં આવતા આસનો શરીરના સ્નાયુઓને મજબૂતાઈ પૂરી પાડે છે, પ્રાણાયામ આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ઊંચું લાવવામાં મદદ કરે છે, અને ધ્યાન કે જે આપણા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ સરસ રીતે અસર આપે છે. તો અગર જોવા જઈએ તો યોગ એ આપણા શારીરિક અને માનસિક બંને સ્તર ઉપર ખૂબ જ સરસ રીતે કામ કરે છે અને ઉંમરની સાથે શરીરમાં આવતા બદલાવને મેનેજ કરવા માટે ઘણો સારો મદદરૂપ થઈ શકે છે.
0: આપે આ મેડિકલ સાયન્સ અને યોગના સંબંધને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યો. સાહેબ, વધતી ઉંમરે મનની શાંતિ માટે પ્રાણાયામ અને ધ્યાનની ભૂમિકા શું હોઈ શકે?
1: વધતી ઉંમરની સાથે હું મારા અનુભવ ઉપરથી કહું કે આપણા સમાજના વડીલોને ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓ સતાવતી હોય છે, એના લીધે મનમાં ક્યાંક ને ક્યાંક એવા નકારાત્મક વિચારો પણ આવતા હોય છે. તો હું એવું કહીશ કે યોગમાં આપણે જે પ્રાણાયામ કરીએ છીએ તો પ્રાણાયામ એટલે શ્વાસ ઉપર આપણું નિયંત્રણ લાવવું. તો અગર આપણે એવું જોઈએ કે જ્યારે આપણને ગુસ્સો આવે છે તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે શાંત હોઈએ તો શ્વાસની ગતિ અલગ હોય છે, આપણે ખુશ હોઈએ ત્યારે પણ આ શ્વાસની ગતિ અલગ હોય છે, પરંતુ જ્યારે પ્રાણાયામ કરવામાં આવે છે તો આ પ્રાણાયામ આપણા શ્વાસની ગતિને કોઈ પણ પરિસ્થિતિની અંદર એ નિયમિત રાખે છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે પણ મનની શાંતિની વસ્તુ આવે તો હું બધાને કહીશ કે પ્રાણાયામની બહુ જ સરસ ભૂમિકા છે, અને જ્યારે ધ્યાનની વસ્તુ આવે તો ઉંમરની સાથે જ્યારે આપણા શરીરમાં ચિંતા વધારતા હોર્મોન્સ કે જેને આપણે અંતઃસ્ત્રાવો કહીએ એનું સ્તરને નીચું લાવવા માટે ધ્યાન આપણને બહુ જ મદદ કરે છે.
0: જી, પ્રાણાયામ અને ધ્યાન વધતી ઉંમર સાથે ખૂબ જ ઉપયોગી બને છે. સાથે આપણે એમ પણ કહી શકીએ કે વધતી ઉંમર સાથે સકારાત્મકતાનું સંતુલન પણ ખૂબ જ જરૂરી છે જીવનમાં.
1: હા
0: ડૉક્ટર સાહેબ, નિવૃત્તિ પછી ઘણા વડીલો અચાનક નકારાત્મક વિચારો તેમના મનમાં આવતા હોય છે કે હવે શું, એમ એવો એક પ્રશ્નાર્થ એમની સામે હોય છે. તો યોગ જે છે એ વડીલોની આ વિચારસરણીમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કેવી રીતે કરે?
1: યોગમાં હું એવું કહીશ કે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે નકારાત્મક વિચારો શું કામ આવે છે નિવૃત્તિ પછી.
0: જી,
1: તો નિવૃત્તિ પછી આજે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ભવિષ્યની ચિંતા ઉજાગર થાય કે હવે શું કરવાનું, તો એમાં સ્વાસ્થ્યની ચિંતા આવવી એ બહુ જ સામાન્ય બાબત છે. કારણ કે ઉંમર સાથે શરીરમાં આવતા બદલાવો એ તમને સ્વાસ્થ્યની ચિંતા ઉદ્ભવવાનું કારણ છે.
0: જી, બિલકુલ.
1: હવે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ એમ યોગમાં એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે કે જેનું નામ છે પ્રત્યાહાર. પ્રત્યાહારનો મતલબ એવો થાય છે કે આપણી ઇન્દ્રિયોને અંદર સંકોચી લેવી અને આપણા શરીરને યોગની પદ્ધતિમાં ઢાળવું, કે જેની અંદર આપણે ફક્ત આસન નથી કરતા કે ફક્ત પ્રાણાયામ પણ નથી કરતા, યોગને આપણી જીવન શૈલીનો એક ભાગ બનાવીએ છીએ, કે નિવૃત્તિ પછી આપણું શરીર અને આપણું મન બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહે, અને જ્યારે આ બંને વચ્ચે સંતુલન જળવાયેલું રહેશે ને ત્યારે જ તે સકારાત્મક વિચારો પણ આવવાના ચાલુ થશે.
0: જી, આપે ખૂબ સરસ વાત કરી કે યોગને એક જીવનશૈલી તરીકે વિચારવું જોઈએ. ત્યારે આપણે શ્રોતા મિત્રોને ખાસ કહીએ કે યોગ એ માત્ર અડધો કલાકની આસન કરવા પૂરતી પ્રવૃત્તિ નથી, એક જીવનશૈલી પણ બનાવો. તો વયસ્ક નાગરિકો માટે આહાર અને દિનચર્યા બાબતે યોગશાસ્ત્ર શું કહે છે?
1: યોગશાસ્ત્રમાં આહાર અને દિનચર્યા બાબતમાં ઘણું બધું લખાયેલું છે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ એના ઉપર શોધ પણ કરેલી છે, અને

0: એમાંથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે વયસ્કોએ અથવા વડીલોએ કેવું ખાવાનું ખાવું જોઈએ.
1: જી
0: તો સૌથી પહેલાં તો એમ કે જે હૂંફાળું ગરમ ખાવાનું હોય, જે તાજું બનેલું હોય, એને
1: જી
0: સૌથી પહેલાં પહેલું આપણે ખાવું જોઈએ. બીજી વસ્તુ કે ઋતુ પ્રમાણે આવતા ફળ અને શાકભાજી,
1: જી
0: કે શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્રણે ત્રણ ઋતુ આપણા દેશમાં અનુભવાય છે. તો આ પ્રમાણે આવતા જે પણ શાકભાજી છે, ફળો છે, એને આપણે ખાવા ઉપર ધ્યાન આપવું જોઈએ.
1: જી
0: અને દિનચર્યાની વસ્તુ આવે તો એક વસ્તુ જે કહેવામાં આવી છે કે આપણા ભોજનનો સમય, એ દરરોજે દરરોજ એક જ સમયે ભોજન કરવું એ વધારે લાભકારક છે.
1: જી એટલે આજે આપણા જે વડીલ શ્રોતા મિત્રો છે એમને માટે આપની આ જે એડવાઇસ છે એ ખૂબ જ ઉપયોગી બની રહેશે, એમના ખોરાક અને દિનચર્યાને લઈને. ડૉક્ટર સાહેબ, આજના યુવા મિત્રો કે જેઓ ભવિષ્યમાં હેલ્ધી એજિંગ ઈચ્છી રહ્યા છે, તેમણે અત્યારથી જ યોગ અને પ્રાણાયામને પોતાના જીવનમાં કેવું સ્થાન આપવું જોઈએ?
0: તો અત્યારના જે યુવા મિત્રો છે, તો હું અગર એમની જીવનશૈલીની થોડી વાત કરું ને,
1: જી
0: તો બેઠાડું જીવન છે, સ્થૂળતા છે, નાની ઉંમરમાં ડાયાબિટીસ છે કે
1: જી
0: હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો અત્યારથી આવી રહ્યા છે.
1: જી
0: તો એના માટે હું એમ કહીશ કે નાની ઉંમરથી જ્યારે શરીર અને મનનું સંતુલન યોગના માધ્યમથી કરવામાં આવે છે, તો એ લોકોને નાની ઉંમરથી જ તે ઘણો લાભ થશે.
1: જી
0: અને જે જીવનશૈલીથી આવતા રોગ છે, એમાં ખાસો ફાયદો મળી શકે એમ છે.
1: જી આ ખૂબ જ મહત્વની વાત આપે જણાવી, સાથે આપ યુવા મિત્રોને એમના ખોરાક અંગે કોઈ સલાહ આપી શકશો એને માટે?
0: જી બિલકુલ. યુવા મિત્રોને જે અત્યારે બહાર મળતા પ્રોસેસ્ડ ફૂડ હોય, વધારે પડતા તળેલા ખાવાનું હોય,
1: જી
0: મેંદાની વસ્તુઓ હોય,
1: જી
0: તો એના માટે હું સલાહ આપીશ કે એવી વસ્તુ આપણે ઓછામાં ઓછી લઈએ, એવી
1: જી
0: વસ્તુઓનું ઓછામાં ઓછું સેવન કરીએ.
1: જી
0: અને એની જગ્યાએ આપણે આજે નારિયેળ પાણી છે,
1: જી
0: શેરડીનો રસ છે, કાચા ફળો છે, સલાડ છે, એવી બધી વસ્તુઓને વધારે પ્રાધાન્ય આપીએ,
1: જી
0: તો આપણા શરીરમાં બહારના રસાયણો કરતાં જો કુદરતી ખેતરમાં પાકેલો ખોરાક જાય, તો એ આપણા આરોગ્ય માટે ઘણો સારો છે અને લાંબા ગાળે આ જ વસ્તુ એમને ફાયદો કરે છે.
1: જી શ્રોતા મિત્રો, આપણા વડીલો હંમેશા કહે છે કે જેનો પાયો મજબૂત હોય એ ઇમારતને ક્યારેય વાંધો આવતો નથી, એ ઇમારત ક્યારેય ડગમગતી નથી. ડૉક્ટર સાહેબ, એ સંદર્ભમાં હું આપને એ પૂછવા માંગીશ કે જ્યારે આપણે આજે વિશ્વ યોગ દિવસની થીમ હેલ્ધી એજિંગ વિશે વાત કરી રહ્યા છીએ, તો બાળપણથી એટલે બાળક નાનું છે ત્યારથી એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જીવનમાં, તો એ આગળ જતાં જ્યારે એ ઉંમરના એવા પડાવ પર પહોંચે ત્યાં સુધીમાં એ નિરોગી અને સ્વસ્થ રહી શકે?
0: જી બિલકુલ. જેમ આપે કીધું કે અગર ઇમારતનો પાયો જ અગર મજબૂત હશે, તો એ ઇમારત ક્યારે પણ ડગમગવાની નથી.
1: જી
0: એ જ પ્રમાણે જેટલી નાની ઉંમરમાં આ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવે
1: જી
0: અને એની અંદર પરિવારના બધા જ લોકો, બાળક જે શાળાએ જાય છે તો એ શાળાના માધ્યમથી અને પરિવારના લોકોનો સાથ હોય,
1: જી
0: તો બાળકના ઘડતરમાં અગર યોગનો પાયો હશે,
1: જી
0: તો એને સ્વાસ્થ્યમાં, એને એના ભણતરમાં, એને રમતગમતમાં બધી જ જગ્યાએ એને મદદરૂપ થશે.
1: જી
0: કારણ કે એનું શરીર મજબૂત હશે, યોગની અંદર કરવામાં આવતા પ્રાણાયામ અને ધ્યાન એની યાદશક્તિ, એની એકાગ્રતા વધારવામાં મદદ કરશે.
1: જી
0: એટલે ભવિષ્યની અંદર જ્યારે એ કોઈ ડિગ્રી લેવા માટે જશે, ત્યારે એની પાસે એટલું બૌદ્ધિક ધન આપણી પાસે ખાસું વધારે
1: જી
0: હશે કે જે એ બાળકને પોતાના ભવિષ્યને સંવારવામાં મદદ કરશે. અને આ જ વસ્તુ જો આગળ જાય છે, તો પેઢી દર પેઢી જેમ જેમ આ યોગા આગળ વધતું જશે,
1: જી
0: કે વડીલોથી યુવાનોમાં, યુવાનોથી બાળકોમાં, અને ફરીથી આખી પ્રક્રિયા આગળ વધે, તો આખા પરિવારને યોગની જીવનશૈલીમાં જ ઢાળી શકાય છે.
1: જી આપે ખૂબ જ મહત્વની વાત કરી કે નાનપણથી બાળકના જીવનમાં યોગ, ધ્યાન અને પ્રાણાયામને થોડા થોડા પ્રમાણમાં ઉમેરતા જઈએ તો એને અનેક રીતે ફાયદો થાય છે.
0: જી
1: આ
0: બિલકુલ.
1: ખૂબ જ મહત્વની જાણકારી અમારા શ્રોતા મિત્રો માટે બની રહેશે. ડૉક્ટર સાહેબ, આજના વિશ્વ યોગ દિવસે જનસામાન્ય માટે આપના તરફથી શું સંદેશ હોઈ શકે?
0: બધા જ લોકોને હું એવો સંદેશો આપીશ

0: કે યોગ એ માત્ર ને માત્ર એક કલાકમાં કે દોઢ કલાકમાં ફક્ત આસન નથી,
1: જી
0: કે જેમાં આપણે દરરોજે સવારે આપણે આસન અને પ્રાણાયામ કરીએ અને પછી આપણે આપણા જીવનશૈલીમાં પાછા આવી જઈએ. હું એવું કહીશ કે યોગ એ નિયમિત કરવાની વસ્તુ છે, આપણા માટે કરવાની વસ્તુ છે, અને આ આપણી જ જીવનશૈલી છે.
1: જી
0: ક્યાંક ને ક્યાંક આપણે આપણી જીવનશૈલીથી માર્ગ ભટકેલા છીએ, તો યોગ મદદ કરે છે કે આપણે આપણું શરીર અને મન વચ્ચેનું સંતુલન આ યોગથી બનાવીએ અને
1: જી
0: એને નિયમિત કરીએ અને આપણે બધા સ્વસ્થ રહીએ.
1: જી ડૉક્ટર મંથનભાઈ, આપની સાથેની આ ચર્ચામાં એક વાત બહુ જ સ્પષ્ટ રીતે સમજાય કે ઉંમર તો એકમાત્ર આંકડો બની રહે છે. જો આપણી પાસે યોગનો જો આપણા જીવનમાં સાથ આપણે રાખીએ, તો જીવનના ઉત્તરાર્ધને પણ આપણે એટલો જ સુંદર, ઉર્જાવંત અને નિરોગી બનાવી શકીએ છીએ. આપે ખૂબ જ સરળ શબ્દોમાં અમારા શ્રોતા મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતા મિત્રો, ચાલો આજે આકાશવાણીના માધ્યમથી એક સંકલ્પ લઈએ. આપણી ઉંમર ભલે વધે, પણ આપણો ઉત્સાહ ક્યારેય ઓછો ન થવો જોઈએ. રોજ સવારે થોડો સમય યોગને આપીએ અને આપણા જીવનને હેલ્ધી એજિંગ તરફ આગળ વધારીએ. વિશ્વ યોગ દિવસની આપ સૌ શ્રોતા મિત્રોને ફરી એકવાર શુભેચ્છાઓ સાથે આજના આ વિશેષ કાર્યક્રમને અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર. સાર્થક પ્રૌઢત્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ વિશેષ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, ગુજરાતી ગીત સાંભળીએ. પ્રથમ ગીત રૂપકુમાર રાઠોડનું છે, ગીતકાર કમલેશ સોનાવાલા.

મિત્રો, આપ હમણાં જ મિતાલી સિંહને સાંભળી રહ્યા હતા. આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટર એન આખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
4: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
5: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
6: અને અટલ શર્માના
5: નમસ્કાર.

0: આ કૃપાબેન આવું મસ્ત બધું આટલું બધું સાઉન્ડ નું અવાજ સાંભળીને ને મને એકદમ શાંતિ થઈ ગઈ.
1: હા, અને માઇન્ડ આમ રિલેક્સ થઈ ગયું ને એવું લાગે છે. અટલબેન,
0: ઘણી વાર એવું થાય ને કૃપાબેન કે આપણે એટલી બધી આપાધાપી હોય ને જીવનમાં કે શાંતિથી બેસવાનો સમય નથી.
1: હા, અને દોડધામ ભરી આપણી જિંદગી થઈ ગઈ છે ને એમાં સૌથી વધારે ભોગ લેવાનો હોય ને તો માનસિક શાંતિનો છે.
0: અને શરીર અને મન
1: બંને
0: જોડાયેલા છે.
1: હા,
0: જો મન સારું ન હોય ને તો શરીર ઉપર અસર કરે, અને શરીર સારું ન હોય તો મન ઉપર અસર થાય.
1: અને હવે આમ જોઈએ ને તો અટલબેન લોકો થોડા જાગૃત તો થયા છે, અને શરીરની સ્વાસ્થ્ય માટે મનની શાંતિ માટે પ્રયત્નો તો કરતા હોય છે બધા. જેમ કે કોઈ વોકિંગ કરે, કોઈ કસરત કરે, કોઈ યોગ કરે,
0: ધ્યાન કરે.
1: હા, અને એક બીજું એક પણ પરિબળ છે અટલબેન કે જે છે સંગીત. કોઈ મનગમતું આપણે સંગીત સાંભળીએ ને તોય મનને એક પ્રકારની શાંતિ અને એક આમ રિલેક્સેશનનો અનુભવ થાય છે.
0: તો મને લાગે છે આપણી બહેનો સમજી જ ગયા છે કે આજે આવી જ કંઈક વાત આપણે સહિયરમાં કરવાની છે. આજે આપણે કૃપાબેન વાત કરવાની છે નાદ યોગની.
1: વાહ,
0: આપણને એમ થાય કે યોગ છે એ ખાલી શરીર માટે છે અને નાદ છે એ મન માટે છે, પણ એવું નથી. બંનેનું એક કોમ્બિનેશન કરીએ ને તો જીવનમાં હાર્મોની કે સંતુલન આવે.
1: વાહ,
0: અને આ માટે આપણે જે મહેમાનને આમંત્રણ આપ્યું છે તે પણ આવી ગયા છે, અને સાથે સાથે પોતાના સાઉન્ડ બાઉલ્સ લાવ્યા છે, અને એ સાથે વગાડે છે. મિત્રોને સંભળાતું હશે પાછળ, તો મિત્રોનો પરિચય પણ આપી દઈએ. ડોક્ટર જિજ્ઞાસા કુલકર્ણી. જિજ્ઞાસાબેન યોગાચાર્ય પણ છે અને સાથે સાથે સાઉન્ડ થેરેપીના માસ્ટર પણ છે, ટ્રેનર પણ છે. ભારત જ નહીં, વિદેશોમાં પણ જઈને લોકોને આ જે એક વિદ્યા છે સંગીત થેરેપી છે એ શીખડાવે છે.

0: આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર જિજ્ઞાસાબેન. સૌથી પહેલા તો આજે શબ્દ છે નાદ યોગ, અમને એમાં રસ પડ્યો છે કે આ શબ્દને આપ કેવી રીતે પરિભાષિત કરશો?
2: તો આ જે નાદ યોગ શબ્દ છે એને આપણે બે શબ્દને અલગ કરીએ. તો પહેલો શબ્દ આવશે નાદ. નાદ એટલે સાઉન્ડ, અવાજ, અને વાઇબ્રેશન પણ કહી શકાય. અને યોગ મીન્સ યુનિયન. યુનિયન એટલે જોડાણ.
0: બરાબર.
2: જોડાણ એટલે આત્માનું પરમાત્મા સાથેનું, ખરું?
1: જી.
2: પણ સૌથી પહેલા તો આપણા પોતાના સાથેનું જોડાણ, શરીર, મન અને શ્વાસ, એનું એક લય થવું એટલે યોગ. અને નાદ દ્વારા આ એક લય ખૂબ જ સરળતાથી સાધી શકાય છે. તો એટલે કહેવાય નાદ યોગા. અને અવાજની, નાદ એટલે અવાજ, તો અવાજની આપણા ઉપર અસર થાય જ છે ને. એક બાળક ખડખડાટ હસતું હોય તો આપણે પ્રફુલ્લિત થઈ જઈએ, આનંદમાં આવી જઈએ. કોઈ આપણને કડવા શબ્દો કહે ને તો શું થાય? તરત જ મન ખાટું થઈ જાય, હે ને, દુઃખ લાગી જાય. અને કોઈ આપણને પ્રેમ ભર્યા શબ્દો કહે તો કેટલું અદભુત, આપણને એકદમ આપણે શાંત થઈ જઈએ, ખુશ થઈ જઈએ. તો આ જ અવાજની આપણા ઉપર અસર છે. અને અહીંયા તો નાદ યોગા એટલે સાઉન્ડ સાથે એક હાર્મની કરવી, એની વાત કરી રહ્યા છીએ આપણે.
0: જી. તો આજે આપે વાત કરી સાઉન્ડ અને ધ્વનિ, જેનાથી આપણે લગભગ આખો દિવસ ઘેરાયેલા જ હોઈએ છીએ. વિવિધ પ્રકારના ગમતા અને અણગમતા અવાજો આપણને કાને પડતા જ હોય, તો એનો આપણા જીવનમાં આમ જોઈએ ને તો એક ખાસ રોલ છે. તો એનું મહત્વ શું છે એ વિશે થોડી વાત કરો.
2: તમે ખૂબ સુંદર વાત કરી કે આપણે આસપાસના ઘોંઘાટ ભર્યા વાતાવરણમાં પણ હોઈએ અને ક્યારેક પોતાની સેલ્ફ સાથે જોડાઈ જઈએ તો શાંત પણ હોઈએ.
1: જી.
2: તો અલગ અલગ અવાજોની આપણા ઉપર અસર થાય જ છે, બરોબર? તો હવે આ જે અવાજની અસર થાય છે, પણ એક જાગૃતિ સાથે જ્યારે આપણે આ નાદ યોગ સાથે જોડાઈ તો એની અદ્ભુત અસર આપણા મન ઉપર થાય છે.
1: જી.
2: જે મન બહુ ક્ષણિકમાં અશાંત થઈ જાય અને ક્ષણમાં શાંત થવાની ક્ષમતા પણ ધરાવે છે.
1: જી.
2: તો આ જ મનને નાદ યોગા દ્વારા, એટલે કે તમે કોઈ મંત્ર ચેન્ટિંગ કરો છો અથવા કોઈ મ્યુઝિક સાંભળો છો, અને હમણાં તમે જે આ સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ એટલે કે આ ધ્વનિ સાથે જોડાણા, તો આપે કહ્યું કે કેટલું મન શાંત થઈ ગયું. તો એના દ્વારા જાગૃતિ સાથે જો પોતાના માટે એક પ્રયાસ કરવામાં આવે, અને એ પ્રયાસ કેવો? નિરંતર, કે રોજ 10 મિનિટ જો આપણે આ આસપાસના વાતાવરણની સતત આપણા ઉપર અસર થઈ રહી છે તો એમાંથી એક થોડોક સમય આપણે કાઢી લઈએ કે 10 મિનિટ 15 મિનિટ, અને ઓમ ચેન્ટિંગ સાથે કે આવી કોઈ પણ મંત્ર સાથે આપણે જોડાય અને શાંતિથી બેસીને એનું શ્રવણ કરીએ અથવા મનન કરીએ, બોલીએ, તો એની આપણા ઉપર અસર જરૂરથી થાય છે.
1: જિજ્ઞાસાબેન, આપે સિંગિંગ બાઉલની વાત કરી, તો આ સિંગિંગ બાઉલ શું છે, કેવી રીતે આપણા શરીર ઉપર કામ કરે છે?
2: હવે આ જે સિંગિંગ બોલ છે ને, એ 7 ધાતુના બનેલા બોલ છે કે જેને આપણે જેને આમ સ્ટ્રાઇક કરીએ તો એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ ધ્વનિની આપણે વાત થઈ જ હમણાં કે ધ્વનિની આપણા ઉપર અસર થાય જ છે. તો આ એટલો પ્યોર ધ્વનિ છે કે જેમ આપણે વાતાવરણમાં આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ તો પક્ષીઓનો કલરવ, નદીઓનું વહેવું, એની જેમ આપણા ઉપર અસર થાય છે ને, આપણું મન ઓટોમેટિક શાંત થઈ જાય છે, એવી જ રીતે આ જે સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ જે છે એ આપણા મનને શાંત કરે છે. અને સાથે સાથે અમે આના ઉપર વૈજ્ઞાનિક ઘણા બધા રિસર્ચ પણ કરેલા છે કે આની બ્રેઇન ઉપર શું અસર આવે. તો એ બ્રેઇનને બહુ જ 6 થી 7 મિનિટ એવા ટૂંકા ગાળામાં બીટા સ્ટેટમાંથી આલ્ફામાં લઈ જાય છે, એટલે એક ધ્યાનસ્થ અવસ્થામાં લઈ જાય છે. તો આ જે આપણે એમ કહીએ કે ધ્વનિ તરંગો દ્વારા સારવાર, કે જેને આપણે સાઉન્ડ હિલિંગ અથવા નાદ યોગા મેડિટેશન વિથ સિંગિંગ બોલ તરીકે જેને ઓળખીએ છીએ, એ ખૂબ જ સરળતાથી મન શાંત કરી દે છે. અને જેવું મન શાંત થાય ને, એટલે આપણે હાયર કોસ્મિક એનર્જી સાથે ઓટોમેટિક જોડાઈ જઈએ, બરાબર? આ જ સાયન્સ છે આની પાછળનું.
1: તો જિજ્ઞાસાબેન, હવે બધાના પાસે તો આ બાઉલ નથી અથવા બધાને આવું આવડતું પણ નથી વગાડતા, તો એવી જે બહેનો છે અથવા એવા જે મિત્રો છે એ કેવી રીતે આને પોતાના જીવનમાં સમાવી શકે?
2: બીજું આમાં આપણે આજે છે ને બે અલગ અલગ પદ્ધતિ સમજીએ.

0: જી
1: એક તો બધા જ ઓમ મંત્રનું ચેન્ટિંગ જનરલી આવડતું જ હોય છે, તો આમાં શું કરશું આપણે? કોઈ પણ પદ્માસન, સુખાસન, અથવા તમે જો નીચે નથી બેસી શકતા તો ખુરશી ઉપર આરામથી બંને પગ જમીન ઉપર રાખી અને હાથ રિલેક્સ કરી, આંખ બંધ કરી અને ફોનને ફ્લાઇટ મોડમાં અથવા સાયલન્ટમાં મૂકી અને આપણે બેસવાનું છે ફક્ત 10 મિનિટ. ભલે તમે 10 મિનિટનું એક બીપ મૂકી દો, એલાર્મ મૂકો, ત્યાં સુધી તમારે શું કરવાનું છે, કમર ગરદન સીધી રાખી અને ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીશું. હવે આમાં શું થાય કે આપણે પહેલા શ્વાસ ભરીશું, પછી શ્વાસને છોડતા છોડતા મંત્રનું ઉચ્ચારણ કરીશું. આવું આપણે 10 મિનિટ સુધી કરી શકીએ. પણ અત્યારે આપણે જો આપણે કરવું હોય તો 3 વાર આપણે સાથે આ ઓમ મંત્રનું ઉચ્ચારણ કરી શકીએ, જેમાં આપણે ઓમ મંત્રને આ, ઉ અને મ એ 3 અક્ષરમાં ડિવાઈડ કરીશું અને જ્યારે તમે શ્વાસ ભરો ત્યારે મોઢું પૂરું ખોલી અને પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરીશું, આ શબ્દ બોલીશું. હવે જ્યારે એમાં એ અક્ષર જ્યારે બોલતા હોય આ, ત્યારે ધ્યાન નાભીથી ઉપરની તરફ ખેંચવાનું છે. પછી જ્યારે આપણું ધ્યાન છાતી ઉપર આવે ત્યારે ઉ, અને પછી હોઠ બંધ કરીને ગળાથી મ કાર કરવાનો છે. અને ત્યારે કમ્પ્લીટ એટેન્શન તમે જે બોલી રહ્યા છો એ સાઉન્ડ ઉપર અને અંદર ઉભા થતા વાઇબ્રેશન ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. ખૂબ જ સરળ છે અને એમ કહેવાય ને કે નાદ બ્રહ્મ, સાઉન્ડ ઇઝ ગોડ, સાઉન્ડ ઇઝ ક્રિએટર. અને આ જે ઓમ મંત્ર છે એ તો સૃષ્ટિનો ફર્સ્ટ સાઉન્ડ છે, જેને પ્રણવનાદ તરીકે પણ ઓળખાવેલો છે. તો આપણે એને કેવી રીતે ઉચ્ચારણ કરવું એ સમજશું. તો ચલો બધા જ જે આ સાંભળી રહ્યા છે ને એ કમર ગરદન સીધી અને કમ્ફર્ટેબલ પોસ્ચરમાં બેસી જઈએ, આંખ બંધ કરી દઈએ અને ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન. હવે ધીરેથી લાંબો ઊંડો શ્વાસ ભરો.

ફરી એકવાર શ્વાસ ભરો, ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન, અને શ્વાસને છોડતા છોડતા આ ઉ મનું ઉચ્ચારણ કરીશું.

0: ತ್ವಂ ಶಕ್ತಿ ತ್ರಯಾತ್ಮಕ ಓಂ. આજે ઈશ્વરની જે શક્તિ છે ને, ચૈતન્ય શક્તિ, એ આપણી અંદર ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિના રૂપમાં પ્રવાહિત થઈ રહી છે. આ રીતે આપણે 6 મિનિટ 10 મિનિટ ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીશું અને પછી પૂરું ધ્યાન એ ઉર્જા ઉપર જ રાખી, એટલે શરીર ઉપર જ રાખીને આપણે શાંત થઈ જશું, રિલેક્સ થઈ જશું.
1: વાહ કૃપાબેન, મને તો એમ જ થયું કે હું કઈ બીજી દુનિયામાં પહોંચી ગઈ છું.
2: ખૂબ અલગ જ અનુભૂતિ થઈ હોય ને,
1: વિચારો બંધ થઈ ગયા.
2: હા, મુખ્ય વાત એ છે કે આપણે કરી નથી શકતા, ગમે તેટલો પ્રયત્ન કરીને તો વિચાર જે વમળો છે ને, એમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે.
0: હવે જો આપે બહુ જ અદભુત વાત કરી, જનરલી બહારના ઘોંઘાટથી કે બહારના આસપાસના અવાજોથી આપણે અવેર છીએ કે આપણને આ અવાજ ગમતો નથી અથવા આપણને ગમે એવું મ્યુઝિક સાંભળી લઈએ, પણ અંદર સતત એક અવાજ ચાલ્યા કરે છે, હે ને? એને શું કહેશું આપણે? વિચાર, ઘોંઘાટ. સતત અને સતત વિચારો ચાલ્યા જ કરે છે, તો આ અંદરનો અવાજ છે. અને એ જો અંદરના અવાજને આપણે ઓળખી લઈએ, જેને કહેવાય યોગના સંદર્ભમાં સ્વાધ્યાય, કે અંદર શું ચાલી રહ્યું છે. કોઈએ મને કઈ કીધું અને અંદર એવો વિચાર આવ્યો કે આ લોકો કોઈ મને સમજતા નથી,

0: મારું કોઈ ધ્યાન નથી રાખતું, મને કોઈ પ્રેમ નથી કરતું, આવા વિચારો સતત અને સતત અંદર ચાલ્યા કરે. તો જો એ વિચારોને ઓળખી જઈએ તો ખબર પડે ને કે જે હું બીજા પાસે અપેક્ષા રાખું છું એના કરતા હું મારી જાતને જ પ્રેમ કરું તો. અને જે ઈશ્વર હર ક્ષણે, આમ જોવા જાઓ તો એક મિનિટમાં કેટલા હાર્ટબીટ ચલાવે છે, આપણે કઈ પણ ખાઈ છીએ તો પાચન કરીએ છીએ, તો મારી સાથે કોઈ નથી એની બદલે હર ક્ષણ ઈશ્વર મારી સાથે છે એવો નાદ અંદર ઉભો કરીએ તો આ અવાજને ઓળખીએ, આ વિચારોને ઓળખીએ અને એ વિચારોને સમજીએ કે મને કેમ આવા વિચારો આવે છે. ઘણી વાર એવું હોય કે ફાઇનાન્શિયલ ઇનસિક્યોરિટી હોય કે પૈસાની તકલીફ ચાલી રહી છે, તો એ વિચારો સતત આવે કે મારું શું થશે, અમારો પરિવાર કેવી રીતે ચાલશે. તો એક ક્ષણે જો અટકી જઈએ એ વિચારોને, એમ કહીએ સ્ટોપ. અને દરેકના જીવનમાં એવા અનુભવ થયા જ હોય છે કે છેલ્લી મિનિટે કોઈ આવી અને આ મદદ કરી દે અથવા ગાઈડ કરી દે.
1: બરાબર.
0: તો આપણે એવો મેસેજ આપી દઈએ તો કે હું તને

0: ક્ષણે જો અટકી જઈએ એ વિચારોને એમ કહીએ સ્ટોપ, અને દરેકના જીવનમાં એવા અનુભવ થયા જ હોય છે કે છેલ્લી મિનિટે કોઈ આવી અને આ મદદ કરી દે અથવા ગાઈડ કરી દે,
1: બરાબર.
0: તો આપણે એવો મેસેજ આપી દઈએ તો કે હું તને સરેન્ડર થાઉં છું, હે કૃષ્ણા તું મારું ધ્યાન રાખજે, બરાબર. તો આ વિચારોને આપણે જો એ અવાજને આપણે નેગેટિવ માંથી પોઝિટિવ થી રિપ્લેસ કરી નાખીએ સમજીને, તો આખું જીવન છે ને આનંદમય થઈ જાય. તો એને પણ નાદ યોગા જ કહી શકાય. જીવનમાં જાણતા જાણતા ડર લાગતો હોય કોઈ પણ નાની મોટી બાબતોનો, તો ડર શેનો છે એને ઓળખીએ અને પછી એને એક વિશ્વાસથી રિપ્લેસ કરીએ કે હર ક્ષણ ઈશ્વર તું મારી સાથે જ છો.
1: એટલે આપણા વિચારો પ્રત્યે જાગૃત રહેવાની વાત છે. અને જેમ આપણે કેમ ઘરનું ધ્યાન રાખીએ છીએ કે કોઈ અજાણ્યું વ્યક્તિ ઘરમાં ન ઘૂસી જાય, એમ આપણે મનની પણ ચોકીદારી કરવાની જરૂર છે,
2: બરાબર.
1: કે ભાઈ કોઈ અનગમતો થોટ કે કોઈ નેગેટિવ થોટ એ આપણા અંદર ન આવે. આપણે જે વાત કરી ઓમકારની, તો હમણાં હું ઘણી વાર આમાં જોતી હોઉં છું ઇન્ટરનેટ ઉપર, તો હમિંગ ઉપર ઘણા લોકોને મેં જોયા છે. ઇવન જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ લોકો પણ એમ કે છે કે કાંઈ નહીં તો કારમાં બેઠા જાઓ તો એમ કરતા રહ્યો, એના કારણે તમારી જે વેગસ નર્વ છે એ એક્ટિવેટ થશે.
0: બહુ જ અદભુત વાત કરી અટલબેન તમે. અને આ જે હમિંગ સાઉન્ડ, જેને આપણે યોગની ભાષામાં જેને ભ્રામરી પ્રાણાયામ કહીએ છીએ, તો આ ભ્રામરી પ્રાણાયામ ઉપર એટલા બધા રિસર્ચ થયા છે કે એની આપણા ઉપર શું અસર આવે છે. તો એક ENT સર્જને ભ્રામરી પ્રાણાયામ ઉપર રિસર્ચ કર્યો અને એને જોયું કે જ્યારે તમે આવી રીતે ટ્રાફિકમાં ફસાઈ જાઓ કે તમે કારમાં બેઠા છો, સ્ટ્રેસમાં છો, તો ગુનગુનાવો, તો શું થાય છે? તો કે આપણા ન્યુરોન્સ એ રિલેક્સ થાય છે અને પેરાસિમ્પથેટિક સિસ્ટમ કે જેને રિલેક્સેશન તરફ લઈ જાય છે આપણને, એ એક્ટિવ થઈ જાય છે, જેને આપણે વેગસ નર્વ પણ એક્ટિવ થવું એ કહી શકીએ. તો આ બહુ પાવરફુલ ભ્રામરી પ્રાણાયામ છે કે હમિંગ સાઉન્ડ નાવલા ઉપર છે. અને જે શ્વેતા અડાતિયાજી જેને ન્યુરો સાયન્ટિસ્ટ, એને આના ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા છે કે ખાલી 3 વાર કે 5 વારના ભ્રામરી પ્રાણાયામ અથવા હમિંગ સાઉન્ડથી આપણું મન રિલેક્સ થઈ છે અને બ્રેઇન પીસફુલ સ્ટેટમાં જાય છે, એને કહીએ કે આલ્ફા સ્ટેટમાં શિફ્ટ થઈ જાય છે. આ પણ એક સરસ ટેકનિક છે કે જેને બહુ સરળતાથી શીખી શકાય. જો આપ કયો તો આપણે એના ઉપર પણ શીખીએ.
1: જી જી.
0: તો એમાં શું કરવાનું છે? અગેઇન તમે સુખાસન ઓર પદ્માસન કોઈ પણ એક રિલેક્સ પોઝિશનમાં બેસી જઈએ, કમર ગરદન સીધી રાખવાની છે. આપણે છે ને ભ્રામરી પ્રાણાયામમાં લોકો મ નો સાઉન્ડ કરતા હોય છે, પણ આ જે શબ્દ છે ને ઇટ સેલ્ફ ઇન્ડિકેટ ભ્રામરી મીન્સ ભમરો, ભમરા જેવું સાઉન્ડ કરવાનું છે. તો જો અમે એને બરોબર સાંભળીએ ને તો એ ન સાઉન્ડ છે, ન.
1: અચ્છા.
0: એમાં શું કરવાનું? શ્વાસ ભરવાનો. હવે સપોઝ આપણે 4 સેકન્ડ શ્વાસ ભરીએ છીએ, તો 8 સેકન્ડ આપણે ડબલ રેશિયોમાં હમિંગ સાઉન્ડ, ન નો સાઉન્ડ કરવાનો છે, હોઠ બંધ રાખીને.
1: અચ્છા.
0: હવે આપણે બધા એક સાથે કરીશું. જે લોકો સાંભળી રહ્યા છો એ સરસ રીતે આંખ બંધ કરીને બેસી જઈએ, કમર ગરદન સીધી, બંને હાથની હથેળી ગોઠણ ઉપર અને હથેળી આકાશ તરફ, ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન. આ બહુ જ જરૂરી છે જ્યારે આપણે કોઈ પણ યોગિક પ્રોસેસ અથવા ધ્યાન કરીએ ને, તો એકદમ રિલેક્સેશન, ફેસ ઉપર એક સ્માઇલ, કમર ગરદન સીધી, એક લાંબો ઊંડો શ્વાસ ભરો, છાતી ફૂલાવો, ફૂલાવો, પેટ ફૂલાવો, રોકો અને હવે સાથે હમિંગ સાઉન્ડ કરીશું, ન નો સાઉન્ડ હોઠ બંધ કરીને 8 સેકન્ડ.

પૂરું ધ્યાન કપાળના મધ્યમાં. ફરી એકવાર શ્વાસ ભરું. બ્રીધ ઇન, ટુ, થ્રી, ફોર, હોલ્ડ. અને શ્વાસને છોડતા છોડતા હમિંગ્સ આઉટ.

0: આભારી છું. હર ક્ષણ હર પર અમને પ્રોટેક્શન કરવા માટે, ગાઈડન્સ કરવા માટે અને સપોર્ટ આપવા માટે હે ઈશ્વર અમે તારા આભારી છીએ. જ્યારે કોઈ પણ વાર તમને એવું થાય કે મન વિચારો બહુ જ વધી ગયા છે, તો કાંઈ જ ન કરો, નિર્ણય નથી લેવાતો, તો ફક્ત થોડું પાણી પી, મોઢું ધોઈ અને શાંતિથી કોઈ જગ્યા ઉપર બેસી જાઓ મોબાઈલ સાયલેન્ટ કરીને, અને આવી રીતે 5 મિનિટ 6 મિનિટ હમિંગ સાઉન્ડ કરો અને એક ચમત્કારિક ફેરફાર તમે જોઈ શકશો. અને આ છે યોગની તાકાત. ક્યારેય પણ તમને મથું પણ ભારે લાગતું હોય ને, તો ત્યારે પણ તમે આ કરી શકો છો.
1: અચ્છા,
0: એકદમ શાંતિથી ખાલી એક શિફ્ટ જ લેવાનો છે, એક ભાગદોડ વાળી જીવનમાંથી. હવે ધારો કે કોઈ ઓફિસમાં કામ કરે છે મહિલાઓ, અત્યારે તો બહેનો અલગ અલગ ઘણી બધી જગ્યાએ કામ કરી રહ્યા છે, તો એમાં પણ 5 મિનિટ શાંતિથી બેસીને આ કરી શકાય.
1: એટલે આજના સમયમાં એમ કહીએ ને કે આપણું આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ ઘણું વધી ગયું છે સર્વેનું, પણ ઇમોશનલ કોશન્ટ છે ને એ ઘટતું જાય છે, કે તમારા લાગણીઓને કેમ બેલેન્સ કરવી એ લોકો ભૂલતા જાય છે, અને એના કારણે ઘણી બધી તકલીફો ડિસ્ટર્બન્સ આવે છે, સંબંધોમાં પણ આવે છે અને રોજિંદા જીવનમાં પણ આવે છે. તો એના માટે એક આટલો પ્રયત્ન આપણે કરીએ ને અટલબેન, તો એ ઘણો એક બેલેન્સ થઈ જાય આપણા જીવનમાં.
0: બહુ સાચી વાત છે, કારણ કે આજકાલ છે ને એકબીજા માટેનો સમય નથી, બરોબર? એટલે અને બીજું કે એકબીજા સાથે જયારે આપણે ભાવથી જોડાય તો અપેક્ષાઓ વધારે હોય છે, કે આ મારા હસબન્ડ છે કે મારા પતિ સાથે, મને એને આટલું તો કરવું જ જોઈએ, મારી ફ્રેન્ડ છે એને મને ફોન કેમ ના કર્યો. પણ આ બધાની વચ્ચે એક હંમેશા ગ્રેટિટ્યુડના ભાવમાં રહીએ કે જે ક્ષણ મળી ત્યારે આપણે આનંદ કરી લઈએ, બધા ભેગા થયા છે તો અપેક્ષા વગરના આ ક્ષણને માણી લઈએ, બરોબર? અને રોજ સવારે ઉઠતા વેત જ ઈશ્વર સરસ જીવન આપ્યું, આભાર, અને આજના મસ્ત દિવસ માટે તારો આભાર એડવાન્સમાં. અને સૂતી વખતે જે કઈ ઘટનાઓ થઈ એને પણ આપણે ભાવથી, જે કઈ ઘટનાઓ ઘટી એમાં આપણી ભૂલ હોય તો માફી માંગુ છું અને બીજાને માફ કરી, અને આવી રીતે ઓમ ચેન્ટિંગ અને હમિંગ સાઉન્ડ કરી અને જો સુઈ જઈએ તો મસ્ત, ઈશ્વર તો ઊંઘ આપે જ છે, બરાબર ને?
2: હવે જિજ્ઞાસાબેન, આપ આ જે સાઉન્ડ બાઉલ છે એની ટ્રેનિંગ આપવા દેશ વિદેશમાં પણ જાઓ છો, તો કેવા કેવા અનુભવ આવે છે એ કઈ એકાદ વાત કરો, કે લાઈફમાં કેવી રીતે પરિવર્તન આવે છે જયારે કોઈ પણ વ્યક્તિ યોગ સાથે કે નાદ સાથે જોડાય છે.
0: મારી પાસે છે ને દુબઈમાં એક વ્યક્તિ આવી હતી કે એમને સમહાવ કઈ ફાઇનાન્શિયલ બહુ મોટો લોસ થયો, તો એને સુસાઇડલ એટેમ્પ પરવાયા ગયા હતા. હવે મારે આનાથી જીવવું અને આટલું હું કેવી રીતે કવર અપ કરી શકીશ. હવે સમહાવ કોઈ એના ફ્રેન્ડે સજેસ્ટ કર્યું ને એ આ થેરપી માટે આવ્યા. ફર્સ્ટ સેશન જયારે કમ્પ્લીટ થયું અને ઉભા થયા ત્યારે એને એમ થયું કે મેં મારી જીવનની બહુ મોટી ભૂલ કરી, એ રિયલાઇઝ થઈ જવું. આ જ સૌથી મોટી વાત છે ને, કે આપણે ઘણી વાર જીવનમાં ભૂલો કરતા હોય પણ એ રિયલાઇઝ થઈ જવું કે મેં આ બહુ મોટી ભૂલ કરી. જો મારી પાસે જીવન છે તો હું આ બધી જે બદલાતી પરિસ્થિતિ કે ફાઇનાન્શિયલ લોસમાંથી હું બહાર નીકળી શકું છું અને ઈશ્વરની શક્તિ આપે જ છે, તો એ વિઝડમ છે ને, એ વિઝડમ આવી જાવી, એ આના દ્વારા બહુ અદભુત કામ થાય છે. અને આ એક આની ફ્રિકવન્સી છે, સાવર ઓફ વિઝડમ, સાવર ઓફ લવ. એટલે એવા મેજર ટ્રાન્સફોર્મેશન જોયા છે કે ઘણા લાઈફમાં એવા ટ્રોમા હોય કે એના ઉપર કોઈએ રેપ કર્યો, તો એ લેડી પોતે બહાર નીકળી ગઈ, પોતે બહુ સારી પોસ્ટ ઉપર કામ પણ કરતી હતી, પણ સબકોન્શિયસમાં સ્ટોર હતું
2: અંદર દબાઈ.
0: આવી ઘણી બધી ઘટનાઓ હોય કે જાણતા જાણતા આપણી ઉપર કોઈ એવું કામ થઈ ગયું કે જે આપણને નહોતું ગમ્યું, તો એ સપ્રેસ જે સબકોન્શિયસમાં એવું દબાયેલી જે વસ્તુઓ છે એ રિલીઝ કરવામાં સાઉન્ડ બહુ જ અદભુત કામ કરે. એટલે આ નાદ યોગા મેડિટેશન બહુ પાવરફુલ કામ કરશે. જો સિંગિંગ બહુ સાથે જોડાઈ શકીએ તો પણ બરોબર છે, પણ નહીં તો કઈ જ નહીં. લાઈફમાં ફક્ત 10 મિનિટ પોતાના માટે કાઢવાની છે અને સૂતા પહેલા ગમે ત્યારે સર શાંતિથી બેસીને આ નાદ યોગા મેડિટેશન કરીએ તો એની ઇફેક્ટ આપણા ઉપર જરૂરથી આવશે.
1: તો અટલબેન, આમ જોઈએ ને તો આટલું બધું અઘરું નથી હો આજે આપણે વાત કરીને, તો થોડો સમય આપણે કાઢીને જીવનશૈલીનો ભાગ બનાવીશું ને તો એક મોટો ફેરફાર આપણા જીવનમાં અને આપણી વ્યક્તિત્વમાં પણ જોવા મળશે, અને આપણામાં ફેરફાર આવે એટલે આજુબાજુની જોડાયેલી વ્યક્તિઓમાં તો આવવાનો જ છે.
2: બિલકુલ.
1: તો આટલી સરસ

पूर्व ध्यान कपाळना मध्यम शांत हो, स्वस्थ हो अने प्रसन्न हो એ આપણો સ્વભાવ છે. અને આપણે શાંત થઈએ એટલે ઓટોમેટિક આપણે ચૈતન્ય ઉર્જા સાથે, ઈશ્વરીય શક્તિ સાથે જોડાઈ જ જઈએ છીએ. અને આ શાંત અવસ્થામાં આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આટલું સુંદર જીવન દેવા માટે અમે તારા આભારી છીએ, મને આટલો સરસ પરિવાર આપવા માટે હું તારા

0: આપે વાત કરી જિજ્ઞાસાબેન, તો ખાસ એક મહિલાઓ જે આપણે સાંભળી રહી છે એના માટે આપ કોઈ સંદેશ આપશો ખાસ? કારણ કે અત્યારે કેવું છે કે બેલેન્સ કરવામાં ઘણીવાર મહિલાઓ પોતાનું ધ્યાન નથી રાખતી.
1: એક જ વાત હું કહીશ કે દરેક મહિલાઓએ 24 કલાક માંથી પોતાના માટે એક સમય કાઢવાનો છે, મી ટાઈમ. અને પોતાના માટે સમય એવી રીતે અને એ જે ક્ષણ છે એમાં બસ આનંદથી આ નાદ યોગા સાથે જોડાય અને જો એ પોતાના સેલ્ફ સાથે કનેક્ટ થાય તો હર ક્ષણ હર પર આનંદથી અને પ્રસન્નતાથી જીવી શકાય. અને એ માટે હું દરેકે દરેક મહિલાઓને હું વિશ કરીશ કે પોતાના માટે સમય કાઢો.
2: ખૂબ સરસ વાત કરી અને મને લાગે છે કે ડોક્ટર જિજ્ઞાસા કુલકર્ણી સાથે ઘણા મિત્રોને ઈચ્છા હશે કે વાત કરે અથવા માર્ગદર્શન મેળવે. તો જિજ્ઞાસાબેન, આપનો નંબર અમે મિત્રોને આપી દઈએ?
1: હા, ચોક્કસ.
2: એમનો નંબર છે 6351 6351 971 971 620 620.
0: એટલે કે 6351 97 16 20.
2: ખૂબ સરસ મજાની વાત થઈ. હવે ગીત સાંભળવાનો સમય નથી. જિજ્ઞાસાબેનને કહીએ કે એક નાનકડું એક ટુકડો અમને સાઉન્ડ હિલિંગનો આપે અને પછી આપણે મિત્રોની વિદાય લઈએ.
1: એક લાંબો ઊંડો શ્વાસ

ધીરે ધીરે શ્વાસને છોડતા છોડતા શરીરના એક એક અંગોને ઢીલા છોડતા જઈએ, રિલેક્સ છોડતા જઈએ. સાથે જોડાતા છે, શાંત

અનાદની સાથે જોડાતા જોડાતા શાંત થઈ જઈએ, આપણી આઈડેન્ટિટીને છોડી દઈએ કે હું સ્ત્રી છું, કે હું એક માતા છું, હું પત્ની છું, આવી કોઈ પણ આઈડેન્ટિટીને છોડીને ફક્ત પોતાની જાત

0: ખૂબ આભાર જિજ્ઞાસાબેન, સરસ વાતો તો કરી પણ સાથોસાથ અમને જે સાઉન્ડ હિલિંગ કોને કહેવાય એનો એક થોડુંક અમને કહી શકે ઝલક આપી.
1: હું પણ આપ સૌને આભારી છું આકાશવાણીને એની કે મને પણ આમ મોકો આપ્યો એના માટે. થેન્ક યુ સો મચ.
2: તો આ સાથે જ અટલબેન કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. કૃપા જીવરાજાની
0: અને અટલ શર્માને આપો રજા. નમસ્કાર.
3: સહિયર બહેનો માટેનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 1 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

શ્રોતા મિત્રો, આજે આપ બંસરી યોગેન્દ્રના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ

0: મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.78 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુને સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે.
1: જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: મધ્યપ્રદેશના જબલપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ અભ્યાસ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે.
2: મેરા માનના હૈ કે યોગ સે જોડે સંસ્થાઓ કે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો કે બલ પર યોગ જન જન તક પહોંચના ઓર સમસ્ત માનવતા કે કલ્યાણ કા આધાર સ્તંભ હૈ. મેં સભી દેશવાસીઓ સે યે સંકલ્પ લેને કા આગ્રહ કરતી હું યે યોગ કો અપને દૈનિક જીવન કા અભિન્ન અંગ બનાયેંગે. એસા કરકે યે સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર ઓર સ્વસ્થ વિશ્વ કે નિર્માણ કે મહાન લક્ષ્ય મેં અપના યોગદાન દેંગે.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શાંતિપથ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નહેરુ પાર્ક ખાતે, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગ સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયે કે આસપાસ થા. આજ યહ બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયે તક પહોંચ ગયા. ઓર સાથીઓ, એક તરફ દેશ મેં रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.

0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, આ જહાજોનો નૌકાદળમાં સમાવેશ ભારતની દરિયાઈ ક્ષમતાઓના વિકાસમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે. 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું, પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
1: नीट आज पुनः परीक्षा होने जा रहा है. मेरा पूरा भरोसा है NTA के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर. आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं. निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे, आप निश्चित रूप में अच्छा करोगे. विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है.
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે. આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે. બિકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે. ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી. ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે. શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. દરમિયાન ઇરાની પ્રતિનિધિમંડળે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે. નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે. મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રીએ આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.79 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: आकाशवाणी का ये अहमदाबाद, वडोदरा, राजकोट और भुज केंद्र हैं. लीजिए अब सुनते हैं फौजी भाइयों के लिए कार्यक्रम जय भारती.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષનો યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડથી યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કર્યું, જ્યાં લગભગ 35,000 સહભાગીઓએ તેમની સાથે યોગ કર્યા. રાજ્યમાં પણ ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ દિવસ ઉજવાયો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. યોગને માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત કાર્ય

0: કાર્યક્રમ ન રાખી રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યું.
1: વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવા ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસથી એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ શિબિરમાં જોડાઈને સ્વસ્થ જીવન તરફ વાળ્યા છે.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે અનોખી પહેલ સાથે વિવિધ રેલવે પરિસરમાં તેમજ 4 અગ્રણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ખાસ યોગ સત્રો યોજ્યા. દરમિયાન રાજકોટ શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ શિક્ષણ કેન્દ્ર કાર્યરત કરાયું. શહેરના લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે કરાયેલા એકવા યોગા આકર્ષણનું કેન્દ્ર બન્યા. ભાવનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે કરાઈ, જેમાં 50 જેટલી સગર્ભ મહિલાઓએ યોગાભ્યાસ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. દેશ સહિત રાજ્યભરમાં 12મા વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તે જીવન જીવવાની એક ઉત્તમ કળા છે. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે યોગ દિવસની નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગના સંકલ્પ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગોત્સવ સંપન્ન થયો. તેમણે નાગરિકોને 24 કલાકમાંથી ઓછામાં ઓછી 20 કે 25 મિનિટ પોતાના માટે ફાળવવા અપીલ કરી.
2: આજે 12મો વિશ્વ યોગ દિવસ છે ત્યારે આ વખતની થીમ છે યોગા ફોર હેલ્ધી એજિંગ. એટલે વૃદ્ધત્વ પણ ખૂબ આનંદથી અને ઉત્સાહથી જુવાન જેવું વૃદ્ધત્વ મળે પામીએ એ પ્રકારની સંકલ્પના સાથે આમ પણ યોગા પ્રત્યેક યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી જીવન અર્પી રહ્યું છે. ત્યારે આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ પહેલે પ્રગટાવી.
0: મહેસાણા જિલ્લાના 105 જેટલા ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોએ યોગ કર્યા. અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો. તો ડાંગના આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરાયો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ ઉજવાયો. દીવના બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ પર નશામુક્ત ભારતના સંકલ્પ સાથે યોગ દિવસ ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના વઢવાણમાં હવામહેલ ખાતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા મહિલાઓ માટે આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં મહિલાઓએ યોગા કર્યા. નર્મદા, સુરત, પાટણ, અરવલ્લી, નવસારીના દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં આજે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે કાર પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા છે. શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના 4 મિત્રો અંગત કામ પતાવી ગોધરાથી પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારમાં માદક પદાર્થનો 51 કિલો જથ્થો પકડાયો છે. માદક પદાર્થ વિરોધી કાર્યદળ એએનટીએફએ થાનગઢ રેલવે મથક નજીકના વિસ્તારમાં દરોડો પાડ્યો. કાર્યવાહી દરમિયાન આરોપીઓ ગેરકાયદેસર માદક પદાર્થની હેરફેર કરતા મળી આવ્યા હતા. પોલીસે કુલ 7,87,000નો મુદ્દામાલ કબજે કર્યો. આ અંગે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ મધ્યપ્રદેશ અને મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હવે આપ સાંભળશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
1: સૂર્યોદયના પ્રથમ કિરણ સાથે જ્યારે પ્રકૃતિની નવચેતના પ્રકાશિત થઈ, ત્યારે ભારતની હજારો વર્ષ જૂની યોગ પરંપરાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આજે યોગમય બન્યું. કારણ કે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. આ વર્ષનો યોગ દિવસ યોગા ફોર હેલ્ધી એજિંગ એટલે કે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ થીમ સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવા પર ભાર મૂકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના ઐતિહાસિક રેડ રોડથી યોગ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કર્યું, જ્યાં લગભગ 35,000 સહભાગીઓએ તેમની સાથે યોગ કર્યા. આ પ્રસંગે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું, 21 જૂન એ પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ છે. યોગને કારણે આજનો દિવસ હવે સૌથી મોટો સામુદાયિક ઉજવણી બની ગયો છે. શ્રી મોદીએ યોગના ફાયદા પણ વર્ણવ્યા. તેમણે કહ્યું, યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ ચિંધે છે.
2: યોગ હમેં જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમેં ડૂઝ ઓર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
1: પ્રધાનમંત્રીએ કહ્યું, આપણે યોગને ફક્ત ચોક્કસ પ્રસંગો પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ, તેને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ. તેમણે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું, યોગ લોકોને જોડવાનું કામ કરે છે.
2: ભારત મેં હિમાલય સે લેકર હિંદ મહાસાગર તક, પૂર્વોત્તર ઓર પૂરબ મેં બંગાલ સે લેકર પશ્ચિમ મેં સૌરાષ્ટ્ર તક, પૂરા દેશ યોગ કી ઉર્જા સે ચૈતન્ય સે ભરા હુઆ નજર આ રહા હૈ. પૂરા વિશ્વ એક દૂસરે સે જુડા હુઆ નજર આ રહા હૈ. ઓર યહી તો યોગ કી તાકત હૈ. યોગ સબકો જોડતા. મેં ઇસ અવસર પર પૂરે વિશ્વ કો, સંપૂર્ણ માનવ સમુદાય કો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કી બહોત બહોત શુભકામનાએ દેતા.
1: દેશભરમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો, ત્યારે આ ઉજવણીમાં આપણું ગુજરાત પણ કેમ પાછળ રહી જાય. આજે સમગ્ર રાજ્યમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. વિવિધ જિલ્લાઓમાં ખાસ કાર્યક્રમો અને સામૂહિક યોગ સત્રો દરમિયાન 1 કરોડથી વધુ લોકોએ યોગ કર્યા. રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થઈ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગંભીર રોગો સામે બચવા યોગને સરળ અને અસરકારક માધ્યમ ગણાવ્યું. તેમણે કહ્યું, ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરનાર રાજ્ય બન્યું છે.
3: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવા ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. એક અનોખી પહેલ સાથે આ પ્રસંગને ઉજવવા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે વિવિધ રેલવે પરિસરમાં તેમજ 4 અગ્રણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ ખાસ યોગ સત્રો યોજાયા. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાએ આજે એક અનોખું આરોગ્ય માળખું સ્થાપિત કર્યું, જ્યાં નાગરિકોમાં સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં 15 મિનિટના અંતરે એક યોગ શિક્ષણ કેન્દ્ર કાર્યરત થયું. તેમાંય શહેરના લોકમાન્ય તિલક સ્નાનાગર ખાતે કરાયેલા એક્વા યોગા આકર્ષણનું કેન્દ્ર બન્યા, જેમાં મહિલાઓએ પણ પાણીની અંદર યોગ કર્યા. ભાવનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે કરાઈ, જેમાં 50 જેટલી સગર્ભા મહિલાઓએ યોગાભ્યાસ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું. યોગ દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, જ્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ કુશળ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ 12,000થી વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા. રાજ્યમંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભુજ સ્મૃતિવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 2,000થી વધુ યોગ પ્રેમીઓએ યોગ કર્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા બાદ વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. યોગ દિવસ એ ફક્ત એક દિવસની ઉજવણી નથી, તે ભારતના સર્વાંગી સ્વાસ્થ્ય, પર્યાવરણીય સંવાદિતા અને વૈશ્વિક સુખાકારી પ્રત્યેની સ્થાયી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત

0: કરે છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આજના સંઘગાન શિક્ષણના કાર્યક્રમમાં કન્નડ ભાષાનું ગીત શિક્ષણ મેળવીએ. ગીતકાર છે બી આર ગીતા.

0: तो बच्चों, अब इस पूरे गाने की धुन आपको याद होगी, है ना? अब घर पे जाके खूब प्रैक्टिस करना, तो आप सब लोगों को ये गाना बहुत अच्छी तरह से याद हो जाएगी, करेंगे ना? अच्छा बच्चों, तो नमस्कार।
1: मित्रों, आजना संघगान शिक्षणना कार्यक्रममां कन्नड़ भाषानुं गीत शिक्षण आप मेळवी रह्या हता। गीतकार हता बी आर गीता। कार्यक्रमनुं प्रसारण आकाशवाणीना अमदावाद, वडोदरा, राजकोट अने भूज केन्द्र परथी करवामां आव्युं। આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ કેન્દ્ર છે। અત્યારે બપોરના 3:12 થઈ છે। અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ। ફરી મળીશું અમારી આજની બીજી સભામાં સાંજે 5 વાગે। અમારી ડીટીએચ સેવાનું પ્રસારણ આપ થોડી જ વારમાં સાંભળી શકશો। અત્યારે અમે આપની રજા લઈએ। નમસ્કાર।

કાળા રંગની સલવાર અને પોપટી રંગનું કુર્તું પહેરેલું છે. ઊંચાઈ આશરે 4 ફૂટ 1 ઇંચ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર છે કાજલ પાંડુભાઈ અર્જુનભાઈ નાયક, ઉંમર 14 વર્ષ. તેઓ સનપાર્ક વેસ્ટની સાઇડના છાપરામાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં શેલા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદના રહેવાસી છે. તેમનું વર્ણન આ મુજબ છે. શરીરે પાતળા બાંધાના અને ઘમવર્ણના છે. મોઢું લંબગોળ, ગુલાબી રંગનું ટોપ અને કથ્થાઈ રંગની લેગિન્સ પહેરેલી છે. હિન્દી ભાષા જાણે છે અને ડાબા હાથના કાંડા ઉપર છૂંદણાથી અંગ્રેજીમાં કે કોતરાવેલ છે. ઊંચાઈ આશરે 5 ફૂટ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી વડોદરા ગ્રામ્ય વડોદરા તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર છે અનુરાધા અવધેશ ક્રિશન મિસ્ત્રી. તેઓ ભાયલી રેલવે સ્ટેશન પાસે ભાયલી તાલુકો જિલ્લો વડોદરાના રહેવાસી છે. મૂળ તેઓ શેખપુર સરાઈ તાલુકો જિલ્લો શેખપુરા બિહારના રહેવાસી છે. તેમની ઉંમર આશરે 16 વર્ષ, મધ્યમ બાંધાના અને 4 ફૂટ 7 ઇંચની ઊંચાઈ ધરાવે છે. ઘવર્ણના છે. વાળનો રંગ આંખનો રંગ કાળો છે. શરીરે કાળા રંગની આખીબાઈનું શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલું છે. ગુજરાતી અને હિન્દી ભાષાઓ જાણે છે. તો શ્રોતા મિત્રો, જે કોઈને પણ ગુમ થયેલ આ વ્યક્તિઓ વિશે જાણકારી કે પતો મળે તેઓએ નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ. અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત અને પોલીસ જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીએ દુશ્મન ફિલ્મના આ ગીતથી. ગાયક કલાકારો લતા મંગેશકર અને ઉદિત નારાયણ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી. પુરુષાર્થ

0: ની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળશું મોહમ્મદ અઝીઝ, અનુરાધા પોંડવાલ અને સારિકા કપૂરના સ્વરમાં એક રિશ્તા ફિલ્મનું આ ગીત.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન.

0: ની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: બેનીદયાલ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં હવે સાંભળશો ગજની ફિલ્મનું આ ગીત.

0: બેની દયાલ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરમાં આપે સાંભળ્યું ગજની ફિલ્મનું ગીત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: ગુલમહોરમાં હવે પ્રસ્તુત છે લતા મંગેશકરના સ્વરમાં ઝુબેદા ફિલ્મનું આ ગીત.

ગુલમહોર કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો અલકા યાજ્ઞિક અને સુખવિંદર સિંહના યુગલ સ્વરમાં દીવાને ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહાર અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: માછીમારી નું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસ ને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
5: લોકસંગીતના કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે રમેશભાઈ પ્રજાપતિના સ્વરમાં આ લોકગીત.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: सिक्किम में अॼु तेज़ बरसाति जो इम्कान ज़ाहिर कयो आहे। महकमे अनुसार असम ऐं मेघालय जे कुझु हिसनि में तेज़ बरसाति पई सघे थी। बिहार ऐं तेलंगाना जे कुझु हिसनि में, ओभरी उत्तर प्रदेश ऐं विदर्भ में ॿुधर ताईं लू हलण जा इम्कान आहिनि। फ्रांस मौजूदा वक़्त में हैबतनाक गर्मीअ जी चपेट में आहे, जिते केतिरनि ई इलाइक़नि में गर्मी पद 40 डिग्री सेल्सियस ताईं पहुतो आहे। फ्रांस जो हिकु टियों हिसो रेड अलर्ट ते आहे। प्रधानमंत्री नरेंद्र मोदी अॼु FIH महिला हॉकी कप खटण ते भारतीय महिला हॉकी टीम खे शुभकामनाऊं ॾिनियूं। सोशल मीडिया पोस्ट में हिकु पोस्ट में प्रधानमंत्रीअ चयो त टीम जी ग़ैर मामूली नुमाइश साराह जोॻी आहे। आख़िर में ख़ासि ख़ासि ख़बरूं हिकु बार ॿीहर ॿुधंदा। सॼे मुल्क ऐं दुनिया में 12 अंतर्राष्ट्रीय योग ॾींहुं तमामु घणे जोश ऐं उत्साह सां मल्हायो पियो वञे। प्रधानमंत्री नरेंद्र मोदी अॼु कोलकाता में अंतर्राष्ट्रीय योग ॾींहं जे मुख्य प्रोग्राम में राष्ट्र जी अॻवानी कई। प्रधानमंत्री नरेंद्र मोदी अॼु कोलकाता में स्वदेशी नमूने ठहियल बैरी फ़ौज जा 3 जहाज़ राष्ट्र खे सुपुर्द कया। सख़्त सलामतीअ हेठि नीट UGE जो ॿीहर इम्तिहान। मुल्क जे 5,000 खां बि वधीक मर्कज़नि ऐं परॾेह जे 14 मर्कज़नि ते मुकमल। ऐं भारत 25-26 जून ते हरियाणा में 11 ब्रिक्स ऊर्जा मंत्रियुनि जी बैठक जी सदारत कंदो। सिंधी समाचारनि जो इहो अंग हिते समाप्त थियो। मूंखे ॾींदा इजाज़त।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ કેટલીક જાહેરાત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સમ્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિકતાનું જતન. આજના વક્તા છે વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાય.

0: ચોમાસાની ઋતુમાં જૈવ વિવિધતાની સહાયથી તંદુરસ્તી જાળવવાના નુસખા જાણવા બેઠેલા અમારા સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, ગઈકાલે અમે એક ઓળખીતા મિત્રની ખબર કાઢવા ગયા હતા.
0: સ્વાભાવિક છે કે સાથે મોસંબી, પપૈયા જેવા ફળો લઈ જ ગયા હોઈએ, પણ પછી સવાલ થયો કે માદાની ખબર પૂછવા જતા ફળો જ કેમ લઈ જવાય છે?
1: એટલે કે ફળોની આ વિવિધતા આપણને વિવિધ બીમારીઓ મટાડવામાં મદદરૂપ કેવી રીતે થાય છે?
0: મિત્રો, તમારી જેમ અમારા મનમાં પણ આ સવાલો હતા જ. અલબત્ત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આપણી વનૌષધિઓની જાણકારી આપતી પુસ્તિકાઓ પ્રગટ કરાય છે, પણ અમારે તો ફળો વિશે જ જાણવું હતું.
1: એટલે અમે વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાયને ફરી એક વખત ગીર ફાઉન્ડેશન બોલાવ્યા. આજે એમણે એ વિશે સમજાવ્યું છે, આવો સાંભળીએ.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ મજામાં.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર. નમસ્કાર
0: તરુભાઈ. આજે ફરી પાછા ઋષિકેશ ઉપાધ્યાય આપણી સાથે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને આજે અત્યારે જે સિઝન છે, કેરીની સિઝન છે, બસ હવે જવાની તૈયારીમાં છે. છતાં પણ આપણને એમ થાય કે કેરી આઈ આઈ આઈ, પણ હવે જાય નહીં, કોઈને ગમે નહીં, વરસાદ પડતો. અને કેરીની સાથે સાથે ફાલસા, રાયણ, જાંબુ, ઘણા બધા ફળો આ સિઝનમાં તમને ખાવા મળે. તમે એને જુઓ, તમે એનો ટેસ્ટ કરી શકો, તમે એને માણી શકો. પણ ફળો દ્વારા પણ તમારી ચિકિત્સા થઈ શકે છે, તમારી સારવાર થઈ શકે છે, એવું ઋષિકેશ ઉપાધ્યાય સાહેબે સમજાવ્યું છે.
1: બહુ સરસ કહેવાય. તો આપણે આખું શ્રોતા મિત્રોને પણ મજા આવશે, કારણ કે ફળનો રસ પીતા પીતા બીમારી મટતી હોય તો એનાથી વધારે સારું શું હોય શકે.
0: તો ઋષિકેશભાઈ, આ ફળો દ્વારા ચિકિત્સા એટલે એની પાછળનું આપણું કારણ શું હોય શકે અને કેવી રીતે કરી શકાય?
3: સૌ પ્રથમ તો આપણે એવું સમજીએ કે ફળ વસ્તુ છે શું. જ્યારે પૂકેસરની રજ અને શ્રી કેસર સુધી પહોંચી અને ફલિનીકરણની પ્રક્રિયા થાય છે, ત્યારે એ ઉત્પન્ન થતો ભ્રૂણ કે ગર્ભ એ જ ફળ છે. બરાબર. તો એક આઈડિયલ ફળ કે જેને એક પ્રમુખ ફળ તરીકે ગણી શકીએ, એની અંદર કેવા કેવા પ્રવિભાગ હોય છે? તો એમાં ફળની ત્વચા, એની અંદર ફળનો ગર, જે આપણે કેરીનો પલ્પ તરીકે

0: ખાઈએ છીએ, ફળનો ગર, એની અંદર બીજી સંરક્ષણ ત્વચા જેને ઝીણ પણ કહીએ છીએ, ફળની ઝીણ, એની અંદર આવે છે બીજ.
1: તો એટલે ઉપરનું જે કવચ હોય એ જ તમે ઝીણ કહીએ આપણે.
0: હા, એ બીજની ઉપરનું કવચ હોય છે ખરેખર. અને બીજનું કવચ એ બીજું એક લેયર, એ બીજના વિભાગમાં શરૂ થાય છે. એની અંદર રહેલો છે બીજનું ભ્રૂણ, જ્યાંથી નવું છોડ ઉગે.
1: એટલે આપણે ગુજરાતીમાં જેને ગર કહીએ.
0: હા ના, ગર એટલે આપણે ખાઈએ છીએ એ વિભાગ.
1: અચ્છા.
0: હા, અને એ પ્લાન્ટના ડેવલપમેન્ટની અંદર તો એટલું ભાગ નથી ભજવતું. એટલે જ આ વસ્તુ આપણે સમજાવવા માટે આ ટોપિક લીધો છે. અને ભ્રૂણનો પોષક આહાર પણ બીજની અંદર હોય છે. તો પ્લાન્ટ લોકો બી બહુ સ્માર્ટ હોય છે. એ લોકો ફળના બહારના ભાગમાં મેઝોકાર્પ એટલે કે ફળનો જે ગર છે એ ગળ્યો, ખાટો કે મીઠો રાખે છે, કે જેનાથી બધા પ્રાણીઓ એને ખાવા માટે આકર્ષાય. અને બીજ કવચ અને બીજ સંરક્ષણ ત્વચા એ કઠણ અને બેસ્વાદ હોય કે જેને પ્રાણીઓ ખાઈને થૂકી દે. એટલે જ્યારે એને એનો સ્વાદ એ ચાખે અને પછી નાખી દેશે. એટલે અહીંયા વસ્તુ થાય છે શું કે અલગ અલગ પ્રાણીઓને એ આકર્ષે છે પોતાની તરફ. એનું ફળ જ્યારે કોઈ પ્રાણી ખાય ઉપરનો ગર ખાઈ જશે અને બીજ કડો લાગતા ફેંકી દેશે. અને જ્યાં જે જગ્યાએ એ બીજ પડે છે ત્યાં નવું ઝાડ ઉગશે. એટલે વનસ્પતિઓને એટલે મેં સ્માર્ટ કીધી કે પોતાના ફેલાવા અને પોતાની સંખ્યા વધારવા માટે આ રીતનું ફળની સંરચના બનાવે છે.
2: એટલે એમ તો પેલી ફિલ્મમાં જોવા મળે છે ને કે એક રોબોટ માંથી બીજો રોબોટ ને ત્રીજો રોબોટ ને જે આર્ટિફિશિયલ બધું બનાવવાની તૈયારી બતાવે છે એ ખરેખર પ્રકૃતિ કરે જ છે.
0: હા, જેમ આપણે આપણો વંશવેલો વધારતા હોઈએ છીએ એવી રીતે પ્લાન્ટ્સ ને પણ પોતાનો વંશવેલો વધારવાની ઈચ્છા થાય છે. અને બીજી એક વસ્તુ કહું કે વધુ ઊંચાઈ ઉપર જે ફળો થાય છે એની અંદર બાહ્ય જે ગર છે એ ખાવાલાયક નથી હોતો પણ કઠણ અને મજબૂત હોય છે. જેમ કે ખજૂર, ખારેક, નાળિયેર. અને એ કેમ કઠણ રાખે છે? કારણ કે છેક ઊંચાઈથી જો નીચે પડે તો એની અંદરના બીજને નુકસાન ના થાય.
1: અચ્છા.
0: અને જો નાળિયેર એક એવી વસ્તુ છે કે જે નદી કિનારે કે પાણીના કિનારે, દરિયા કિનારે ઉગતી હોય છે, તો જો નાળિયેર પડે અને પાણીની અંદર પડે તો એ ત્યાં તરી શકે, તરતા તરતા કિનારે જાય અને કિનારે જાય પછી એ નવો પ્લાન્ટ ત્યાં ઉગે. એટલે ફળની ખરેખર સંરચના જે બાહ્ય ભાગ આપણે ખાઈએ છીએ એ પ્રાણીઓને ખાવા માટે ફળની અંદરની સ્પેશિયલ સંરચના છે.
1: તો ઋષિકેશભાઈ, એટલે આમાં તો ઘણી વખત મને કેટલાક નિષ્ણાત કે સારા વક્તાઓ જેમ કહે છે એમ કે કેટલાક જે ફળો છે એના મીંજ જે ખાવાની આવે, ખાસ કરીને બદામ, તો એમ કે એની ઉપરની છાલ કાઢીને જ ખાવી જોઈએ. કારણ કે એમાં આપે કહ્યું એમ એ છાલમાં છે અમુક ઝેરી તત્વો હોય છે. કારણ કે એણે પોતાના રક્ષણ માટે એ ઝેરી તત્વ રાખેલું છે. એટલે આ વાત સાચી હશે આપની. અને બીજું જે ગણીએ તો ફળોનો ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ કઈ રીતે કરી શકાય?
0: ફળોનું ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ સૌ પ્રથમ તો બે વિભાગમાં કરીએ કે આહાર ઉપયોગી ફળો અને ઔષધ ઉપયોગી ફળો. તો આહાર ઉપયોગીમાં પાછા બીજા પ્રકાર છે કે ફળ તરીકે ખવાતા ફળો, શાક તરીકે ખવાતા ફળો, મસાલા તરીકે વપરાતા ફળો અને ઔષધિ અથવા દવા તરીકે વપરાતા ફળો. હવે ઔષધિ તરીકે વપરાતા ફળો કેવા છે? હરડે, બેહડા, મીંઢળ, કડવો ઇન્દ્રજવ, મીઠો ઇન્દ્રજવ, ગરમાળો. હા, એ મસાલામાં બી આવે.
1: હા,
0: ગરમાળો થઈ ગયો, વાવડિંગ છે, જયપાલ છે, કણજી છે, આ બધા ઔષધ એક્સક્લુઝિવલી ઔષધ તરીકે જ વપરાય છે. મસાલા અને ઔષધ તરીકે વપરાતા ફળો માં ધાણા, અજમો, મેથી, કબાબચીની, જીરું, વળિયારી, જાયફળ, મરી, એલચી, તમે કીધું લીંડી પીપર, એ કોકમ, એલચો અને આમલી, આ બધા એના ઉદાહરણ છે.

0: પછી શાક તરીકે ખાઈએ છીએ એવા ફળો બી છે, સરગવો, તુવેર, વટાણા, કારેલા, કંકોળા, રીંગણ, ટામેટા, દૂધી, કોળું, ભીંડા, ગવાર, ચોળી, ગલકા, તુરિયા, લીંબુ અને બીજોરું.
1: અમે તો સક્કરટેટીનું શાક કરીને જામફળનું શાક કરીએ છીએ, શાકમાં પણ વપરાય, કાચા કેળાનું શાક પણ કરીએ છીએ.
0: હા, કેળા કાચા બી શાક તરીકે, એની અંદર હાઈ ફાઈબ્રોસ અને ફાઈબર ઘણા હોય. ફળ તરીકે ખવાતા ફળો, જે આપણે સામાન્ય રીતે ફળ બોલતાની સાથે જે નજરમાં આવે, જે ધ્યાનમાં આવે, એ બધા છે કેરી, કેળા, પપૈયા, દ્રાક્ષ, દાડમ, ચીકુ, સફરજન, અનાનસ, ફણસ, તળબૂચ, ટેટી, સંતરા, નારંગી, મોસંબી, પેરુ, નાસપતી, જાંબુ, બોર, મધ્યમ બોર અને ચણી બોર. પછી બીજા સફેદ બોર પણ હોય છે, અને બીજા રોઝ રાયણ, શેતુર, ફાલસા, લાલ સફેદ જામફળ, સીતાફળ અને રામફળ. પછી હાલ વિદેશમાંથી આવેલા ફળો, કીવી છે, લીચી, ચેરી અને સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા આવી ચૂક્યું છે અને ભારતમાં એનું ખાસું ઉત્પાદન થાય છે.
2: ઘણા વર્ષો પહેલા જ હશે, લીચી તો ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં
0: થાય જ છે. અને સૂકા મેવામાં વપરાતા ફળો, આલુ, જરદાલુ, ખજૂર, ખારેક, અંજીર અને દ્રાક્ષ,
2: અખરોટ,
0: અખરોટ
1: આપણું તાત્પર્ય શું હોય છે.
0: મેં આજે આ વિષય ઉપર બધા આપણા શ્રોતા મિત્રોને જણાવવાનું એટલે વિચાર્યું છે કે એમને ફળોની પોતાના જીવનમાં અગત્યતા સમજાય. હું કે તમે ક્યારે કોઈ દર્દીને મળવા જઈએ ત્યારે તમે ક્યારે એવું વિચાર્યું કે કંઈક બીજી ભેટ સોગાત કે એની માટે ઘડિયાળ લઈ જઈએ, શું લઈ જઈએ?
2: ફળ જ લઈ જઈએ છે, ફળ, ફળ.
0: તો આપણી કસ્ટમ અથવા આપણી ટેવ જ એવી છે અને આપણે આપણને બહુ વર્ષોથી ખબર છે, પરંપરાથી ખબર છે,
1: ફળ ખવડાવ એટલે
0: તાકાત આવે. તો આજે હું વધારામાં એવું સમજાવવા માંગુ છું કે કયા પ્રકારની બીમારી વાળા વ્યક્તિને કેવું ફળ તમે લઈ જશો, અથવા તમે કઈ બીમારીથી પીડાય છો તો તમને કેવું ફળ માફક આવશે, તમારે શું ખાવું જોઈએ. તો આ બધાને ધ્યાનમાં રાખીને મેં આજનો આ વિષય નક્કી કરેલો છે.
1: આપણી જૈવિક વિવિધતા જેટલી સરસ છે ને, એમાં પણ આ ફળોની વિવિધતા પણ એટલી સરસ છે કે દરેકને પોતાને ખ્યાલ આવે કે આપણી ફળોની જૈવ વિવિધતા પણ અખૂટ છે અને અમાપ છે. તો હાલના સમયમાં સૌથી ફાયદાકારક અને વિશિષ્ટ ફળ કયું છે?
0: અત્યારે સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધારે ફાયદાકારક ફળ જે આમળા છે. આમળા ઘણી બધી વિટામિન સી આપે છે અને ઘણી બધી રીતે આપણે વાપરીએ છીએ. આમળાને આથીને બી ખાઈએ છીએ, આમળાનો મુરબ્બો બનાવીએ છીએ, આમળામાંથી કોઈ લોકો અથાણા બી બનાવતા હોય છે, આમળાની અંદરથી ચવનપ્રાશ બને છે, આમળાની અંદરથી એનો પાવડર, એનું ચૂર્ણ, આમળા પાવડર એને દવા તરીકે વાપરીએ છીએ, આમળાની અંદરથી બીજી ઘણી બધી દવાઓ બને છે. એક બધાને જાણીતું નામ ત્રિફળા ચૂર્ણ, એમાં હરડે, ભેળા અને આમળા, આ ત્રણ વસ્તુ હોય છે. તો આજના સમયમાં સૌથી વધારે અગત્યતા આમળાને મળેલી છે અને એ અગત્યતા વર્ષોથી છે. આમળા એ એક રસાયન છે. રસાયન એટલે જે શરીરના અંદરની ધાતુઓ અથવા તમારા ટિશ્યુઝ કહીએ, એને પોષણ આપવાનું કામ કરે છે. તો જેમ જેમ એની અલગ અલગ ફોર્મ્યુલેશન અથવા અલગ અલગ દવાઓ બનાવીએ તો દરેક અલગ અલગ ફોર્મ્યુલેશન શરીરની અંદર અલગ અલગ પ્રકારની ઉર્જા આપવાનું કામ કરે છે. જેમ કે ચવનપ્રાશ છે એ ખાસ કરીને શિયાળામાં

0: ખવાય છે,
1: બિલકુલ.
0: હા,
1: તાકાત માટે
0: શક્તિવર્ધક છે. અને એનાથી બાયોલોજિકલ સ્ટ્રેસ બોડીનો ઓછો થાય છે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે.
1: છે.
0: તો એ ચ્યવનપ્રાશ એ રીતે કામ કરે છે. પછી આમળાથી આંખો પણ તેજ થાય છે. આમળાથી આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે.
2: ફાઈબર મળે એટલે આપોઆપ ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરવાની
0: સુધરી જાય.
2: સાચી વાત. તો આ સિવાયના બીજા હવે ફળ કયા કયા છે કે જેથી દરેક ફળનો દરેક બીમારી માટે આપણે કઈ કઈ બીમારી માટે ઉપયોગ કરી શકીએ?
0: આ રીતે જો મુખ્ય ફળ જેને અમે આયુર્વેદના લોકો અગ્ર સંગ્રહમાં માનીએ છીએ, તો સુશ્રુત સંહિતાની અંદર દળમને સૌથી પહેલું વર્ણવેલું છે. જ્યારે અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતાની અંદર દ્રાક્ષનો પહેલો ઉલ્લેખ કરેલો છે.
1: હા,
0: અને અત્યારે તમે જેમ ઉનાળાની વાત કરી તો સૌથી પહેલા મને ઈચ્છા થાય કે આપણે કેરી વિશે ચર્ચા કરીએ. કેરી છે એને બધા ફળનો રાજા કહે છે અને ખરેખરમાં ફળનો રાજા છે. અને જે મેં પહેલા ફ્રૂટનું સ્ટ્રક્ચર અથવા ફળનું સ્ટ્રક્ચર બતાવ્યું એ આઈડિયલ ફ્રૂટ તરીકે કેરીને માનવામાં આવે છે. ચરક સંહિતાની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે. એમાં કીધું છે કાચી ઝીણ વગરની કેરી હોય તો એ વાયુ અને પિત્તને વધારે છે.
1: ઝીણ વગરની એટલે ગોટલીના બાજુ એ
0: ગોટલોના બાજુ હોય એ
1: ઝીણ વગર.
0: હા, પછી કાચી અને ઝીણ બની ગયેલી કેરી હોય એ પિત્ત વધારે છે.
2: ખટાશ વધે, ખાટા ઉડકાર આવે.
0: હા, કાચી કેરી ખાવાથી પિત્ત વધશે અને જેને ઉદાવર્ત નામનો રોગ હોય એને ખાટા ઓડકાર આવશે પિત્ત વધવાને કારણે. પિત્ત પ્રાકૃત બી હોય અને વિકૃત બી હોય, તો ખાટા ઓડકાર આવવા એ વિકૃત પિત્તની નિશાની છે. અને જો કાચી કેરી ખાવાથી પ્રાકૃત પિત્તનું બી વૃદ્ધિ થઈ શકે અને વિકૃત પિત્ત પણ વધી શકે, તો કાચી કેરી ખાઈ અને જેને સારું લાગે છે એની અંદર પ્રાકૃત પિત્તનો વધારો થયો કહેવાય. અને જેને ખાટા ઓળકાર આવશે એને પિત્તની વિકૃતિ થઈ, એટલે એને એ વસ્તુ થોડા સમય માટે બંધ કરી દેવી. અથાણાના અલગ અલગ જે પ્રકાર હોય છે એની અંદર દાબળા નામ તમે સાંભળ્યું હોય, દાબળા કેરી. તો એ જે દાબળા કેરી છે એ ઝીણ વગરની હોય, એમાં હજી ઝીણ ડેવલપ નથી થઈ, એનો જ દાબળો બને. તો એ જે દાબળાની કેરી છે એ વાયુ અને પિત્ત બંનેને વધારશે. અને અથાણા માટેની જે કાચી કેરી છે એ પિત્તને વધારે છે. અને જો સારી રીતે પાકી ગયેલી કેરી હશે જે આખી પીળી છે તો એ બળ અને તાકાતને વધારી આપશે, માંસ અને શુક્ર ધાતુને વધારશે અને આખા શરીરને પોષણ આપશે. પાકી કેરી છે એ વાયુનું શમન કરશે, પિત્તને સમતોલનમાં રાખશે અને બળને વધારી આપશે. હવે આધુનિક મત અનુસાર જો જોઈએ તો કાચી કેરીની અંદર વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન આ બધા તત્વો હોય છે. અને પાકી કેરીની અંદર કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝીંક અને સેલેનિયમ,
2: ઘણા બધા
0: આટલા બધા ખનિજ તત્વો એના ઉપરાંત કેરીમાં છે, એટલે રાજા છે. અને આ તો હજુ નથી પહોંચ્યું, વિટામિન સી, વિટામિન બી સિક્સ, બી નાઇન, બી વન, બી ટુ, બી ફાઈવ, બી થ્રી, વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન કે, આ બધું જ એક કેરી માત્ર માંથી મળી જાય, પાકી કેરીમાંથી. હવે આ બધું કહેવા છતાં એને ઈલાજમાં અથવા કોઈ રોગમાં વાપરવું એ બધાને સમજાયું નથી, તો એની ઉપર વધારે પ્રકાશ પાડું. તો કાચી કેરી પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે અને પાકી કેરીનો પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તો તમે કદાચ સાંભળ્યું હોય કે લૂ લાગી,

0: અને એને એવું કહેવાય છે હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન. તો લૂ લાગવાથી અને હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોશનવાળી કન્ડિશનમાં કાચી કેરી ખૂબ ઉપયોગી છે.
1: હા, એટલે ઋષિકેશભાઈ, મારા પપ્પા હતા ને, એ અને મારા દાદા ને, એ લોકો વર્ષોથી એવું કહેતા હતા કે ગરમી છે ને, એટલે ગરમી જેવી શરૂ થાય ને, એટલે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીને ખાવાનું,
2: બનાવીને ખાવાનું.
1: અને કાં તો બહાર જાઓ ને ગરમીમાં, તો પહેલાં થોડો બાફલો

0: શરૂ થાય ને એટલે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનીને ખાવાનું, અને કાં તો બહાર જાવ ને ગરમીમાં તો પહેલા થોડો બાફલો પીને પછી જવાનું, તો એનું કારણ આ જ હશે ને.
1: આ જ વસ્તુ છે કે જે હમણાં કહ્યું કે વિટામિન સી હોય છે કાચી કેરીમાં, એ હોય છે પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન. જ્યારે પણ 40 ડિગ્રી કરતા વધુ તાપમાનમાં માણસ જાય છે ત્યારે એના શરીરમાંથી ખૂબ જ પરસેવો થશે અને બાયોલોજિકલ જે ફંક્શન છે એ ડિસ્ટર્બ થાય છે. એના કારણે શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અને બહારથી મળતી ગરમી એ બંને ભેગી થઈને શરીરનું તાપમાન ખૂબ જ વધારી દેશે અને પરસેવા સાથે શરીરમાંથી પાણીનો ભાગ બહાર જતો રહેશે. એના ઉપરાંત આંતરડામાં પણ પાણીની પરમીએબિલિટી વધી જાય છે. હા, એટલે શરીરમાં જે ફરતું લોહી છે ત્યાંથી અંદર જે પાણીનો ભાગ છે એ આંતરડામાં જતો રહેશે અને એ લૂઝ મોશન કરશે. એટલે લૂ લાગવાથી ઝાડા થાય છે અને લૂ લાગવાથી સળંગ તાવ આવે છે. તો આ બધું જ થવાને કારણે શરીરની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને બીજા વિટામિન અને અમુક ખનિજ તત્વો બધા ખલાસ થઈ જાય છે. અને આને જો મટાડવું હોય તો એની માટેનો એક શ્રેષ્ઠ ઉપાય તમે કહ્યો એ પ્રમાણે બાફલો, કેરીનો બાફલો. એની અંદર જીરું હશે, સંચળ હશે અને એને બાફીને એને મસળી નાખવાનો અને એનો રસ બનાવવાનો, અને એ ઠંડો થાય એટલે જે તે વ્યક્તિને હીટ સ્ટ્રોક વાળા વ્યક્તિને પીવડાવો તો હીટ સ્ટ્રોક થી થયેલી બધી તકલીફોમાં તુરંત રાહત મળશે. અને આપણા ઘરોમાં કેરી કાંદાનો છુંદો દરરોજ ખાવાની પ્રથા, જે તાજો બનાવેલો કેરી કાંદાનો છુંદો છે, એ આપણને ગરમીની આ બધી તકલીફોથી બચાવશે. એના ઉપરાંત હું બધાને કહેવા ઈચ્છું કે જ્યારે પણ ઘરમાં ભેળ બનાવો ત્યારે કાચી કેરી જો મળતી હોય તો અચૂક એમાં નાખવી. કારણ કે એ કાચી કેરી આ રીતે તમને બહારના તાપમાન અને શરીરની અંદર જે કોઈ પણ ખનિજ તત્વોની ઉણપ પડે છે એમાંથી રિકવરી કરી આપશે.
2: એટલે
0: તો આ કેરી, કાચી કેરી ને પાકી કેરી અને એની ગોટલીઓ વિશેની વાત કરી. ખાસ ગોટલીમાં પણ હવે ઘણા લોકો શેકીને ખાતા હોય છે, ઘણા લોકો એને સુકવીને ખાતા હોય છે, બાફીને ખાતા હોય છે, અને ઘણા લોકો પછી એમ ગોટલીનો રસ તરીકે પણ ઉપયોગ કરતા, દાંત સફાઈમાં પણ ઉપયોગ કરતા હોય છે, તો એના કારણો જણાવશો.
1: કેરીની ગોટલીનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એક તો બહેનોને સફેદ પાણી પડવાની સમસ્યા હોય ત્યારે કેરીની શ્વેતપ્રદર, કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 2-3 વાર લેવાથી એ પ્રદરનો રોગ મટી શકે છે. પછી ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું લેવલ કંટ્રોલ કરવામાં પણ કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 3 વખત 3-4 ગ્રામ લેવાથી શુગર કંટ્રોલમાં આવતી થઈ જાય છે. પછી નાનકડા તરત વાગેલા ઘા, એના ઉપર જો કેરીની ગોટલીનો ભૂકો ભભરાઈ દઈએ તો લોહી જમતું બંધ થઈ જશે. ગોટલીનો પાવડર કેમ આવું કામ કરે છે? કારણ કે એની અંદર શુષ્કતા બહુ જ છે અને એ જ્યાં પણ આપણે મૂકીશું ત્યાં આજુબાજુનું ફ્લુઇડને એબ્ઝોર્બ કરી અને ત્યાં સંધાનનું કામ કરશે, એટલા માટે ફ્લોઈંગ બ્લડને રોકી દેશે ત્યાં. એના ઉપરાંત કે દંતમંજન, કારણ કે કેરીની ગોટલીમાં કેલ્શિયમ ઘણું છે તો દાંતને દંતમંજન તરીકે એ કામ કરશે. અને ચામડીના અલગ અલગ રોગો જેની અંદરથી સ્રાવ થતો હોય, પાણી જમતું હોય, તો એવા ચામડીના રોગો જેની અંદર ઉઝિંગ મળે છે, કંઈક પાણી કે રસ ઝરે છે, એવી જગ્યાએ કેરીની ગોટલીનો ચૂર્ણ એની ઉપર ભભરાવો અને ઇન્ટરનલી પણ બેનિફિશિયલ છે. પછી પાકી કેરીની વાત કરીએ. પાકી કેરી સૌથી વધુ પ્રચલિત છે. જેની પાચન શક્તિ સારી છે, પરંતુ એનું વજન

0: વધતું નથી.
1: અચ્છા
0: તો આવી પરિસ્થિતિની અંદર મેંગો મિલ્કશેક, પાકેલી કેરીનો મિલ્કશેક એને પીવડાવવો જોઈએ.
2: એટલે દૂધમાં નાખી કરેલો હોય તો જ મિલ્કશેક.
0: હા, અને આની અંદર બી એક ખાસ વસ્તુ કહેવા માંગુ કે કાર્બાઇડ કે બીજી રીતે પકવેલી કેરી હશે તો એ દૂધની સાથે વિરુદ્ધ થઈ જશે.
1: અચ્છા, એટલે ઓર્ગેનિક કેરી જ લેવાની,
2: હા,
1: ખેતીથી પકવેલી કેરી જ લેવાની,
2: અને એ પણ પૂરેપૂરી પાકેલી.
0: પછી જે લોકોને થોડુંક જ કામ કરી અને તરત થાક લાગી જાય, હિમોગ્લોબિન ઓછું હોય છે, અને નાના બાળકોની માતાઓનો પ્રમુખ પ્રશ્ન કે મારા બાળકનું વજન કેમ નથી વધતું, આ બધાનું એક જ સોલ્યુશન છે, મેંગો મિલ્કશેક. તો કાર્બાઇડ વિનાની સારી રીતે પાકેલી કેરી નો ઉપયોગ આ રીતે વજન વધારવા માટે અને શરીરનું બળ વધારવા થાય. ઉનાળામાં પાકી કેરીનું નિત્ય સેવન કરવાથી શરીરને બળ, ઉર્જા મળે છે, હિમોગ્લોબિન સુધરશે, માઉસને પોષણ મળે છે, વારંવાર થાકી જવાની સમસ્યામાં સુધાર આવે છે. આના ઉપરાંત મેલ ઇન્ફર્ટિલિટી, જ્યારે પણ મેલ ઇન્ફર્ટિલિટીના કેસની અંદર સેમાઇનલ પ્લાઝમા, શુક્રાણુઓ બરાબર હોય છે પરંતુ સેમાઇનલ પ્લાઝમા એની અંદર જે ફ્લુઇડ પ્રવાહી ઘટી ગયું છે, જેના કારણે મેલ ઇન્ફર્ટિલિટી થઈ,
2: ગતિ કરી શકતા નથી,
0: શુક્રાણુની ગતિ પણ ઓછી થઈ જાય છે, અને જે જ્યાં સુધી શુક્રના અણુને પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચવા માટે
2: પ્રવાસ અટકી જાય, પ્રવાહી ન હોય.
0: હા, પ્રવાસ અને સર્વાઈવલ બે અટકી જાય છે,
2: અટકી જાય,
0: કારણ કે ન્યુટ્રિયન્ટ આજુબાજુના પ્લાઝમામાં છે. શુક્રાણુને જીવિત રહેવા માટે એ જે પ્રવાહીની જરૂર છે એ અટકી જાય. તો આવી પરિસ્થિતિની અંદર
1: કેરી ખવડાવવાની,
0: કેરી જે કાર્બાઇડ વગરથી પકવેલી છે,
1: સજીવ
0: કેરી, એની અંદરના ઘટક દ્રવ્યો અને સેમાઇનલ પ્લાઝમાના ઘટક દ્રવ્યો એકબીજા સાથે કમ્પેર કરીએને લગભગ 80% એકબીજાના જેવું સ્ટ્રક્ચર છે. એટલે આવી પરિસ્થિતિમાં તમે આખા ઉનાળામાં સરસ કેરીઓનો આનંદ માણો અને એ ઇન્ફર્ટિલિટીને ટ્રીટ કરો,
2: ટ્રીટ કરો, દૂર કરો. એટલે કેરીના તો આપણે ગુણ ગાઈએ એટલા ઓછા
3: છે,
2: પણ હવે એ સિવાયના તમે કહેતા એમ કે,
3: પણ મેં કીધું તરુભાઈ આપણે ઘણા બધા ફ્રૂટ્સ છે અને ઘણી બધી વાતો પણ હજી બાકી છે. આજના એપિસોડમાં તો આપણે ખાલી કેરીની જ વાત કરી છે, પછીના એપિસોડમાં આપણે ઘણા બધા ફ્રૂટ છે કે એ ફ્રૂટ ખાવાથી આપણા શરીરને કઈ સારવાર આપણે આપી શકાય, કેવી ચિકિત્સા આપણે આપી શકાય એની વાત કરીશું.
2: બિલકુલ
3: બરાબર.
2: તો મને એવું લાગે છે કે ઋષિકેશભાઈ, આજે તો આપણે માત્ર કેરીની વાત કરી શકાય, પણ આપે જે પહેલું જ કહ્યું હતું સૌથી શ્રેષ્ઠ ફળ તરીકે દાડમ, તો એટલે દાડમ, દ્રાક્ષ, કેળા, નારંગી, સંતરા, મોસંબી, ચીકુ, અનાનસ, ફણસ, સફરજન, નાસપતિ, પેરુ, હજી તો ઘણા બધા ફળ બાકી રહ્યા
3: છે.
2: તો આ ફળો વિશે પણ આપણે હવે પછીના કાર્યક્રમમાં
3: ચર્ચા કરીએ.
2: બરાબર,
3: આજે આપ આવ્યા અને આટલી સરસ વાત કરી અને કેરીની વાત કરીને સીઝન પણ પાછી કેરીની છે, અને હવે પાછો વરસાદ પડશે એટલે અમુક કોમ્યુનિટીમાં તો પાછી કેરી બંધ કરી દેશે, નહીં થાય. તો આજની આ વાત ખૂબ સરસ રહી, આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: અને ખાસ કરીને શ્રોતા મિત્રોને એ પણ આપણે કહી દઈએ કે આ સિવાયના કોઈ ફળ નહીં, તમને જો એના ગુણોને જાણવા હોય
3: તો અમને
2: ચોક્કસ લખી મોકલજો કે ફોન
3: કરજો.
2: બરાબર ને, ચોક્કસ. ઋષિકેશભાઈ, અત્યારે આપનો આભાર માનીએ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
3: ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ આભાર.
3: મિત્રો, હજી તો આવા અનેક ફળોના ગુણો વિશે જાણવાનું બાકી છે, પણ તેની વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધીમાં તમારે પણ જો કોઈ બીમારીના ઉપાય વિશે જાણવું હોય તો અમને નિસંકોચ જણાવજો.
3: અમારો સંપર્ક કરવા 94-276-0596 આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
2: બિલકુલ, સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. આ સરનામે
3: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
2: બી વિંગ,
3: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો ફરી મળીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
2: ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિકતાનું જતન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી જ વારમાં બરાબર 7 વાગે દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું જીવંત પ્રસારણ.
1: ઓલ્ડ ટ્રેફર્ડ મેન્ચેસ્ટર કે ઇસ મેદાન પર ભારત ઓર સાઉથ અફ્રીકા કે દરમિયાન આજ આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 કા યે અહેમ મેચ ખેલા જાયેગા.
2: ખજાના
3: કહાની યે કિસી સીન કે રિહર્સલ ચલ રહી થી મેં ભી ટાઈમ પાસ કરને કે રાત સે ખડા હો ગયા.
2: જાને માને ચરિત્ર અભિનેતા જીવન, कैसे हुई थी अभिनय यात्रा की शुरुआत?
3: डायरेक्टर ने आओ देखा ना ताओ मुझसे मुखातिब होकर बोले अजी आप भी कुछ बोल दीजिए बरखुरदार, तो बस सिर्फ दिल बहलाने गरज से मैं शुरू हो ही गया. बहुत कुछ कर लिया आराम मखमल के गदेलों में, सुलाऊंगा तुम्हें या पत्थरों में और ढेलों में, सरे दरबार खिदमत में हर एक बांधे कमर होगा, किसी के हाथ में बल्लम कोई करता चमर होगा. वाह वाह वाह वाह वाह वाह की आवाजें बुलंद हो गई. डायरेक्टर साहब ने मुझे गले से लगा लिया, कहने लगे बरखुरदार अरे तुम तो बॉर्न आर्टिस्ट हो, फिल्म में एक्टिंग करो मैं तुम्हारी लाइफ बना दूंगा, फोटोग्राफी को मारो गोली.
2: ऐसी अनमोल यादें आपको मिलेंगी सिर्फ विविध भारती पर. विविध भारती आपका जीवन साथी.
4: जय माला.

0: વડોદરા કેન્દ્ર સાથે. થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: થઈ ગઈ વ્યવસ્થા.
2: શેની?
1: ગુડીની ફીસ ની.
2: દેખાડ.
1: 20,000 ની લોન તરત.
2: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
5: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા ક્રમ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી, જેમાં 22,79,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5 થી 15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. ગુજરાતમાં પણ 211 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ, જેમાં 78,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા છે.
6: चौधरी राजभिखाभाई, तैयारी तो बहुत अच्छी की थी, एक महीने से तैयारी कर रहे थे. पर आज का पेपर देखिए तो 2025 जैसा ही हार्ड पेपर था. अंदर की व्यवस्था तो बहुत अच्छी थी, थोड़ा सा टाइम का इश्यू रहा था क्योंकि ये बहुत कठिन पेपर था इसलिए.
7: राठौड़ माना अशोक भाई, तैयारी तो हमने बहुत की थी. मैं गुरुकुल का स्टूडेंट हूँ और पहले से तो 2 गुना ज्यादा टफ था ये एग्जाम. 2025 की कंपेयर में ये सिमिलर थी. व्यवस्था बहुत अच्छी थी, थोड़ा टाइम रहा पेपर खत्म करने में, बाकी तो सब हो गया था.
5: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના માણસા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, યોગ ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરે છે. સમગ્ર રાજ્યમાં આજે એક સાથે 330 સ્થળોએ 1.25 કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ યોગાભ્યાસ કર્યો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા. રાજ્યભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે સુરતમાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે શરીરમાં આવતી કોઈપણ બીમારીને દૂર કરવા માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું.
8: આપણા શરીરમાં રહેલી બીમારીઓને કોઈ પણ દવા વગર સારી કરવામાં યોગા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. યોગ્ય

0: રીતે જો યોગા કરવામાં આવે તો શરીરની દરેક બીમારીઓની સામે આપણે લડી શકીએ અને એમાંથી સાજા થઈને બહાર નીકળી શકીએ એ તાકાત એ આ યોગામાં છે. એટલે આ યોગ એ માનવ જીવન માટે અત્યંત મહત્વનો છે અને મને લાગે છે કે દરેક લોકોએ આ યોગને સ્વીકારીને પોતાના જીવનમાં બને એટલા આ યોગના આસનો કરવા જોઈએ એ મારી એમને વિનંતી પણ છે.
1: પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવે દરેકને યોગને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવવા અને દરરોજ યોગ ઓછામાં ઓછા 30 મિનિટ યોગ કરવા માટે અપીલ કરી. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું કે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. દરમિયાન ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન યોગ ટ્રેનર દ્વારા મુસાફરોની યોગ કરાવવામાં આવ્યા. આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના DRM વેદ પ્રકાશે વધુ માહિતી આપી છે.
2: आज इंटरनेशनल योगा डे के अवसर पे बड़े ही यूनिक ढंग से अहमदाबाद डिवीजन योगा में पहले तो पार्टिसिपेट कराया अपने जितने भी इम्प्लॉयज और स्टेक होल्डर्स और उनकी फैमिली है उनको थ्रू VC के माध्यम से जितने भी जगह हमारे सेंटर्स हैं वहाँ हम लोग चाहे हमारे इंस्टीट्यूट हैं चाहे क्लब हैं वहाँ पे लोगों को इन्वॉल्व किया. योगा जो है मन को, कर्म को, वचन को और काया तीनों का एक समन्वय एस्टेब्लिश करता है जो एक अच्छे समाज के लिए, जो हर व्यक्ति, हर मनुष्य के लिए, एक देश के लिए और विश्व के लिए बहुत जरूरी है.
1: તાપીમાં રાજ્યમંત્રી જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. ભુજના મિયાવકી વનમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ 2000થી વધુ લોકો સાથે યોગ દિવસ ઉજવ્યો. વલસાડમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્વામિનારાયણ મંદિરના સંકુલમાં યોગ કરી ઉજવણી કરી. પાટણની આર્ટસ કોલેજ ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર અને સાંસદ ભરત દાભીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો. તો પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કરાઈ. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે વિશ્વભરમાં 177થી વધુ દેશો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા વિજયકુમાર વલ્લભભાઈ કરડાણી સહિતના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ક્રિકેટ સટ્ટાની અપરાધિક પ્રવૃત્તિમાંથી મળેલ નાણાંના વ્યવહાર માટે અન્ય લોકોના નામે રહેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આ કેસમાં કુલ 354 બેંક એકાઉન્ટ વિરુદ્ધ NCCRP પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે. ખોરાક અને ઔષધ તંત્ર રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક જામવાડી GIDC માં દરોડા પાડીને શંકાસ્પદ ભેળસેળવાળો 1,90,00,000 જથ્થો જપ્ત કરાયો છે. મસાલામાં ભેળસેળની શંકાને કાર્યવાહી કરવામાં આવી. ફેક્ટરીમાંથી અલગ અલગ બ્રાન્ડ અને ગુણવત્તા 79,000 કિલો મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે હાથ ધરાઈ. મુંદ્રા, માંડવી, નારાયણ સરોવર, જખો, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણા સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 93,00,000 રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા. જેલ બાબતોના રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે નવી નિમણૂક મેળવનાર વર્ગ 1 અને વર્ગ 2ના 11 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરાયા. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી પટેલે જણાવ્યું કે વર્તમાન સમયમાં જેલ એ માત્ર સજા ભોગવવાનું સ્થળ નથી, પરંતુ એક પ્રાયશ્ચિત ભવન અને સુધારા ગૃહ બન્યું છે. તેમણે અધિકારીઓને નિષ્ઠાપૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી કરવા પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે નવી નિમણૂક પામનાર અધિકારીઓના જોડાવવાથી જેલ વહીવટ, સુરક્ષા વ્યવસ્થા અને સુધારાત્મક સેવાઓને વધુ ગતિ મળશે. અમદાવાદમાં ચાલી રહેલી એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં આજે રમાયેલી મેચમાં અનેક રોમાંચક પરિણામો સામે આવ્યા છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ચાઇનીઝ તાઇપેએ ઓસ્ટ્રેલિયા સામે 3-1થી જીત નોંધાવી. મેચની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજની બીજી મેચમાં બહેરીને ન્યૂઝીલેન્ડને સીધા 3 સેટમાં હરાવી પ્રભાવશાળી જીત મેળવી.

0: બહેરીને પ્રથમ સેટ 25-19, બીજો સેટ 25-21 અને ત્રીજો સેટ 25-16થી જીતી 3-0થી વિજય નોંધાવ્યો. તો પુલ બીમાં કતાર અને થાઇલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં કતારે સતત મજબૂત રમત બતાવી 3-0થી જીત મેળવી. આ પરિણામો બાદ પુલ તબક્કાની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે અને આગામી મેચોમાં ટીમો માટે દરેક જીત મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે. દરમિયાન આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સુરત જિલ્લાના બારડોલી અને અંબિકા તેમજ નવસારી જિલ્લાના ચીખલીમાં હળવો વરસાદ નોંધાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આવતીકાલે ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગત યોજાશે. દેશભરમાં આજે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. રાજ્ય સહિત વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ. અને એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ચાઇનીઝ તાઇપેઈ, બહેરીન અને કતારનો વિજય. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યાર, કોઈ એસી લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી બતાઓ જિસમે કમ પ્રીમિયમ હો, બોનસ ભી અચ્છા મિલે ઓર ભરોસે વાલા ભી હો.
2: PLI હૈ ના?
3: સરકારી કર્મચારી કે સાથ સાથ સભી પ્રોફેશનલ, ગ્રેજ્યુએટ ઓર ડિપ્લોમા હોલ્ડર્સ લે સકતે હૈ PLI પોલિસી કા ફાયદા ઓર સાથ મે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કા ભરોસા ભી. અપને નજદીકી પોસ્ટ ઓફિસ સે આજ હી સંપર્ક કરે યા લોગ ઇન કરે indiapost.gov.in પર.
2: में निगरानी रखने के साथ ही वेरा में भी लड़ाकू दस्ता स्थापित कर दिया. मराठा लाइट इन्फेंट्री के इस कदम से फतेहपुर, बुर्ज और घोगा इलाके की सीमा सुरक्षा बल पोस्ट को भी मजबूती मिली. यूं भी मराठा लाइट इन्फेंट्री अकेली नहीं थी, उनके साथ एक फील्ड रेजिमेंट और 66वीं आर्मर्ड रेजिमेंट की विजयंत टैंक स्क्वाड्रन भी थी. वहीं अमृतसर के दिशा में शत्रुओं को रोकने के लिए 2री बटालियन तैनात थी और 3री बटालियन को गुरदासपुर सेक्टर में मोर्चा दिया गया. इस तरह हम शत्रुओं के लिए पूरी तरह से तैयार थे.
4: बढ़े चलो सिंह से तहाड़ के, जुल्म के पहाड़ पे चढ़े चलो. बढ़े चलो बहादुरो, बढ़े चलो. पत्थर जो आए सामने ठोकर से उड़ा दो, चट्टान आए बीच में सीने से हटा दो. ये आंधिया अगर

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત. અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવી FIH મહિલા નેશન્સ કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રે રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મજબૂત દરિયાઈ ક્ષમતાઓ વિના કોઈપણ રાષ્ટ્ર મોટી શક્તિ તરીકે ઉભરી શકતું નથી. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે દરિયાઈ ક્ષેત્રની અપાર રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા પર પણ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિ સુધી પહોંચે. આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સભાને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું.
1: આજ પૂરા વિશ્વ તેજી સે બદલ રહા હૈ. મેરા માનના હૈ કે આપ જૈસે યુવાઓ કો ભારતીય સંસ્કૃતિ કે મૂલ્યો ઓર આદર્શો કો અપને જીવન કા આધાર બનાના ચાહીએ. આપકે કાંધો પે દેશ કા ભવિષ્ય નિર્ભર કર રહે. આપકે જ્ઞાન, ઉર્જા ઓર સંકલ્પ સે હૈ વિકસિત ભારત કા સપના સાકાર હોગા. મેં આપસે આગ્રહ કરતી હું કે અપને શિક્ષા ઓર પ્રતિભા કા ઉપયોગ કેવલ વ્યક્તિગત સફળતા કે લિયે નહીં બલ્કિ સમાજ કે વ્યાપક કલ્યાણ કે લિયે હોના ચાહીએ.
0: રાણી દુર્ગાવતીને યાદ કરતા તેમણે કહ્યું, રાણી દુર્ગાવતી ભારતીય મહિલાઓ અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. રાષ્ટ્રપતિ 22 જૂને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સહરિયા સમુદાયના સભ્યો, ચિત્તા ટ્રેકર્સ અને ઉદ્યાનની ટીમ સાથે વાતચીત કરશે. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન થઈ. ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં યોજાયેલી આ પરીક્ષામાં 22,79,000થી વધુ ઉમેદવારો નોંધાયા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA જામર, CCTV કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી પ્રણાલીઓ અને તપાસ પ્રક્રિયાઓ સહિતની વિશેષ વ્યવસ્થાઓ કરી. પરીક્ષાનું સરળ, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરવા નિરીક્ષકો, પોલીસ અને વહીવટી કર્મચારીઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષય વસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં યોગ દિવસના મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ માનસિક સ્વાસ્થ્યથી શારીરિક સ્વાસ્થ્ય તરફનો માર્ગ મોકળો કરે છે.
2: યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા, યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ. ઇસલિયે યોગ કે વિષય મેં યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કહા ગયા હૈ. યાની હમે ક્યા કરના ચાહીએ, ક્યા નહીં કરના ચાહીએ, ઇસકા બોધ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં યોગ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું, યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે, જે સ્વસ્થ, સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા પણ યોગ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. ઉપરાંત 330 સ્થળો યોજાયેલા સમૂહ સત્રોમાં 1.25 કરોડથી વધુ નાગરિકોએ ભાગ લીધો. વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગ સત્રનું આયોજન કરાયું. કતારના દોહામાં યોજાયેલા યોગ સત્રમાં 2000થી વધુ લોકોએ ભાગ લીધો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. પ્રવર્તન નિદેશાલય ઈડીએ ગોવામાં સાલગાંવકર અને તેના સહયોગી એવીએસ સમૂહ દ્વારા મોટા પાયે ગેરકાયદે ખાણકામના કેસમાં 1000 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી. આ કાર્યવાહી નાણાકીય છેતરપિંડી નિવારણ અધિનિયમ 2002 હેઠળ કરવામાં આવી છે. ઈડીએ નિવેદનમાં જણાવ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિમાં ભારતમાં સ્થિત 99 સ્થાવર મિલકત, સિંગાપોરમાં 31 સ્થાવર મિલકત અને ભારતીય કંપનીઓમાં ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. વચગાળાના કરારને મજબૂત બનાવવા અને પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોને આગળ વધારવાના હેતુથી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત આજે સ્વિટ્ઝર્લેન્ડના બર્ઝિનસ્ટોકમાં શરૂ થઈ. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ અમેરિકન પ્રતિનિધિમંડળનું, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિફા અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાચી કરી રહ્યા છે. કતાર અને પાકિસ્તાન વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યા છે. લેબનોન પર ઇઝરાયેલના સતત હુમલાઓને કારણે તહેરાને હોર્મુઝ સમુદ્ર દુની બંધ કર્યા બાદ આ બેઠક યોજાઈ રહી છે. જો કે અમેરિકી સેનાએ જણાવ્યું કે જળમાર્ગ તમામ જહાજો માટે ખુલ્લો રહેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુરોપીય યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર આ વર્ષે ડિસેમ્બર સુધીમાં હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું આ કરાર આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધીમાં અમલમાં આવી શકે છે. શ્રી ગોયલે આજે મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યું કે આ કરાર ભારતીય વ્યવસાયોને ખૂબ જ ઓછી અથવા શૂન્ય કસ્ટમ ડ્યુટી પર લગભગ સમગ્ર યુરોપિયન બજારમાં પ્રવેશ પ્રદાન કરશે. આનાથી ભારતની નિકાસમાં પણ મોટો વધારો થશે. તમિલનાડુના પેરિયાપલ્લીયમમાં દરિયાઈ ખાદ્ય પદાર્થોની નિકાસ કરતી એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ કામદારો અસરગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર બચાવ અને તબીબી કામગીરી ચાલુ હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળે વિશેષ રાસાયણિક, જૈવિક અને પરમાણુ પ્રતિભાવ ટીમો સાથે મળીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી લીકેજને કાબુ લેવા ભારે જહેમત ઉઠાવી. મુખ્યમંત્રી સી જોસેફ વિજયે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો અને 3 સભ્યોની સમિતિને 24 કલાકમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું. મુખ્યમંત્રીએ દરેકના મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. હોકીમાં ભારતે ઓકલેન્ડમાં રમાયેલી ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવીને FIH મહિલા નેશન્સ કપ જીત્યો. ભારત તરફથી સુનિલિના ટોપો અને નવનીત કૌરે ગોલ કર્યા અને શરૂઆતથી લીડ અપાવી મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. વર્ષ 2022માં ટુર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં જીત બાદ આ ભારતનો બીજો નેશન્સ કપ ખિતાબ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને સ્પર્ધા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ક્રિકેટમાં આજે દાંબુલામાં ત્રિરાષ્ટ્રીય એ શ્રેણીની મેચમાં ભારત એ યજમાન શ્રીલંકાને 66 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારત એ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 377 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું. માત્ર 11 બોલમાં 38 સદી અને માત્ર 29 બોલમાં 94 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા 47.1 ઓવરમાં 311 રનમાં ઓલઆઉટ થઈ ગયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મજબૂત દરિયાઈ ક્ષમતાઓને દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ ગણાવ્યું. નીટ UG 2026ની પુનઃ પરીક્ષા આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન. વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી. પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝર્લેન્ડમાં શરૂ. તમિલનાડુમાં એક કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 7ના મોત અને 70થી વધુ અસરગ્રસ્ત.
અને હોકીમાં ભારતે ન્યૂઝીલેન્ડને 2-0 થી હરાવી FIH મહિલા નેશન્સ કપ

0: આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: જય હરિયાળું ગુજરાત.
2: મિત્રો, શહેરો વિકસતા રહીને છેક જંગલના છેડે પહોંચવા લાગ્યા છે. એ સ્થિતિમાં વન્યજીવો અને માણસો વચ્ચે સંઘર્ષના બનાવો પણ વધી રહ્યા છે.
0: જો કે આવા કમનસીબ બનાવો રોકવા ગીર ફાઉન્ડેશન અને આપણા રાજ્યનો વન વિભાગ સતત પ્રયત્નશીલ છે જ.
2: બિલકુલ.
0: પણ તેની સાથે આપણી જવાબદારી પણ એટલી જ વધી જાય છે.
2: પ્રાણી પક્ષીના ખૂબ જ અભ્યાસુ નિષ્ણાત અને આપણા ભૂતપૂર્વ વન સંરક્ષક શ્રી ઉદયભાઈ વોરા તો દ્રઢપણે એવું માને છે કે આમાં ભૂલ આપણી જ છે.
0: મિત્રો, આજે તેમણે આપણી ભૂલો તરફ સ્પષ્ટ આંગળી ચીંધી છે. સાંભળો, તમે પણ સાંભળો એટલે ખાતરી થશે.
2: નમસ્કાર વોરા સાહેબ.
3: નમસ્કાર. નમસ્કાર.
0: નમસ્કાર સર,
3: કેમ છો?
2: બિલકુલ મજામાં સાહેબ. શ્રોતા મિત્રો, અવાજ તો ઓળખી ગયા ને? શ્રી ઉદયભાઈ વોરા. વોરા સાહેબ એટલે આપણા વન વિભાગ માટે એવું કહેવાતું કે પક્ષીઓના એટલા જાણકાર, વન્ય જીવો માટે એટલા જાણકાર, અને નિવૃત્ત થયા પછી પણ, એટલે મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પણ વોરા સાહેબ આજે તે શિયાળો આવે એટલે જેટલા આજુબાજુના જળાશયો છે, આજુબાજુના નહીં હું તો કહું છું, ત્યાં સુધી કે દૂર દૂરના જળાશયો સુધી ખૂંદી વળે અને એમાં કયા પક્ષીઓ આવ્યા, ત્યાં એ પક્ષીઓનું વર્તન કેવું છે, એની બધી નોંધ કરે અને બીજા એમના વિદ્યાર્થીઓને પણ બતાવે.
0: પણ દરુભાઈ, મને હવે આજનો વિષય એવો લાગે છે કે એવું પૂછવાનું મન થાય છે કે આ જે બધા જે વન્ય પશુઓ હોય છે પક્ષીઓની સાથે, એનું થોડુંક આપણા માનવ સમાજ ઉપર ઘર્ષણ બહુ થઈ ગયું છે, સંઘર્ષ બહુ વધી ગયો છે.
2: એટલે આ ઘર્ષણના મુદ્દા ઉપર જ મેં સાહેબને આજે કહ્યું હતું કે વરસ સાહેબ આપણે એ જ ચર્ચા કરીએ કે જેથી અમને, અમારી એટલે શ્રોતા મિત્રોને પોતાની ભૂલો સમજાય કે આ વન્યજીવો સાથે સંઘર્ષ થવાના કારણમાં શું છે.
3: મલ્ટીફોલ્ડ કારણો છે. પહેલા બધા જે સંઘર્ષ છે ને આપણે બે ભાગમાં વહેંચી નાખવો પડે. એક, માનવને નુકસાન, માનવ જાતને, શરીરને નુકસાન વળી પણ, અને બીજું સંઘર્ષની બાબતમાં અન્ય નુકસાનો, એટલે ખેતીના પાકને નુકસાન. ખેતીના પાકના નુકસાનની જે બાબત જે છે એમાં મારું તો મંતવ્ય એવું છે, જો વ્યક્તિગત રીતે જો કહું તો, કે હું મારા બારી બારણા દરવાજા ખુલ્લા રાખી અને સુઈ જાઉં અને પછી એમ કહું કે ચોર ચોરી કરી ગયા.
2: સાચી વાત.
3: પહેલા આપણા ખેડૂતો રાત્રિ રખોપું કરતા, રાત્રે ખેતરમાં રાતવાસો કરતા, હવે રાત્રે રોકાવવું નથી. નુકસાન નીલગાય, ભૂંડ પહેલા પણ હતા, આજે પણ છે. કેટલાક વિસ્તારોમાં કાળિયાર હોય, બીજા કાળિયારનો વેળાવદરની આસપાસના વિસ્તારો કે સુરેન્દ્રનગર લટુડા કટુડા વાળા ભાગ, બાકી નીલગાય ને, નીલગાયનો તો સૌરાષ્ટ્ર ને કચ્છમાં મોટા પ્રમાણમાં પ્રશ્ન છે. ના, ચિંકારાના નથી, ગુડખરના છે. ગુડખરના છે, ચિંકારાના એવા નથી. કારણ કે ચિંકારા છે ને, ચિંકારા ટોળામાં રહેતા નથી, એટલે ચિંકારાને અને વસ્તી પ્રમાણમાં ખૂબ ઓછી, એટલે ચિંકારાના દ્વારા નુકસાનની વાતો બહુ ધ્યાન ઉપર નથી આવી. પણ ગુડખર, નીલગાય અને અમુક વિસ્તારોમાં કાળિયાર. આપણે જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકી. પહેલા વન વિભાગ હતું, હવે ખેતીવાડી વિભાગ મારફતે ખેત પ્રત્યે રક્ષણની વાડ કરવા માટે થઈને આપણે સબસિડી આપે, સહાય આપે. લોકો પોતાની રીતે નવા નવા નુસખા ગોતી કાઢે, સાડીઓ બાંધે, કેસેટની પટ્ટીઓ, આપણે જે જૂની જે કેસેટ આવતી હતી ને, એ કેસેટની પટ્ટીઓ બાંધે, ચળકતા કાગળ, એ લાઇટ રિફ્લેક્શન આવે, અને બીજું એ પટ્ટીઓ નથી, હવાને સાથે જે અવાજ થાય એનેથી પણ જનાવર કદાચ દૂર રહે. એટલે આવા નુસખા પણ ઘણા બધા કરતા હોય છે. ડિટરન્સ જેને કહીએ

0: આપણે કેમ, આપણે મચ્છર માટે થઈને પેલું એક
1: હમ
0: ક્રીમ લગાડતા હોઈએ
1: હા
0: અમુક
1: હા
0: પ્રકારના, એ એવું કોઈ વાઇલ્ડ લાઈફ માટે થઈને બહુ અસરકારક ધ્યાનમાં નથી આવ્યું. પણ એક કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો, હું ફરજ બજાવતો હતો એટલે મને ખ્યાલ છે, ફરજ ઉપર હતો ત્યારે. એક ખેડૂત આવીને કે મને બીજું કાંઈ નહીં, કે શક્કરબાગ ઝૂની અંદરથી મને દીપડા અને સિંહના લાદ ભેગી કરવા દો,
1: ભેગી કરો
0: એનું
1: સાચી વાત.
0: સ્કેટ. હું કેમ ભાઈ ત્યારે શું કરવું છે? મને કહે એને પાણીમાં જબોળીને મારા ખેતરની પડતું છાંટી દેવાનું, વાસથી નહીં આવે જનાવર. અઘરો પ્રશ્ન હતો, કારણ કે શેડ્યુલ વનના એનિમલ્સ માટે થઈને બહુ લાંબી પ્રક્રિયા કરવી પડે. પણ આ પ્રકારનું વાસથી એ દૂર રહે એ હકીકતની વાત છે. આજે સિંહો માનવ વસ્તીથી એટલે ગીરની બહાર આવી ગયા છે, માનવની વચ્ચે રહ્યા છે. પણ આજે અમરેલીના વિસ્તારોની અંદર ઘણા ખેડૂતો એમ કે સિંહ આવ્યા અમારે શાંતિ થઈ ગઈ, હવે અમારે ત્યાં નીલગાય નથી, રોજડા નથી આવતા. એટલે એ એક અલગ બાબત બની જાય છે. પણ માનવ જાત સાથેની જ્યારે વાત કરીએ, ગીર એટલે બૃહદ ગીર આપણે કહીએ કે કદાચ અંદાજે 30,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારની અંદર આજે સિંહોનો વ્યાપ થઈ ગયો, કદાચ 35,000 હોય તો પણ ના નહીં. તો સિંહો સાથે માનવનું ઘર્ષણનો બનાવ, દીપડાથી થતા, દીપડાનો બનાવ ગીરની આજુબાજુ, અને સેન્ટ્રલ ગુજરાતમાં આપણું ગોધરા પંચમહાલમાં ને એમાં વધારે છે, ડાંગ વલસાડમાં છૂટાછવાયા બનાવ બને છે. પણ આ બે મુખ્ય વિસ્તારો જે છે જ્યાં આગળ આ સમસ્યા વધારે છે. અને શહેરી વિસ્તારોમાં વાંદરા, વાંદરાની જ્યારે વાત કરવાની આવે એટલે મને પહેલાં પહેલાં હું એને માટે માનવને લોકોને પહેલાં જવાબદાર ગણું છું. કારણ કે શહેરી વિસ્તારોની અંદર વાંદરા આવવા એ કંઈ નવાઈ નથી, શહેરીકરણ થયું. આજે વાનર પસાર થતો હોય એટલે સોસાયટી વાળા નાના છોકરાને કાખમાં લઈ જશે, બેટા દેખો દેખો મંકી, વાંદરો નહીં કહે એને, મંકી મંકી, સી ધ મંકી. એમ પછી એને બિસ્કિટ ખવડાવશે, રોટલી ખવડાવશે. આવું બધું જ્યારે વાંદરાને ખોરાક આપીને આપણે ને આપણે એને હેવાયા કરીએ છીએ, એને ટેવ પાડીએ છીએ, અને પછી એને એ ખોરાકથી ટેવાઈ જાય, એને ખોરાકની આશાએ આવતો થાય, અને પછી ઝૂંટવે. આપણા ગિરનાર છે, અંબાજી છે, બીજા ઘણા બધા યાત્રાધામો છે, તો ત્યાં જો લોકો કે હાથમાંથી કેળા પ્રસાદની થેલી ઝૂંટવી જાય છે. શરૂઆત તો આપણે કરી, હમણાં તે એક કંઈક વાત તો બહુ યાદ નથી, દિલ્હી કે કલકત્તા, આની ઉપર એક અખતરો કરવામાં આવ્યો વાનર માટે થઈને, કે વાનરને શું પસંદ શું છે. એમ આપણા રહેણાંકના વિસ્તારો ફરતા જેટલા ગૌચર જમીન હતી, વેસ્ટલેન્ડ જે થઈ એ તો બધી ઘટિત છે, જે ગૌચર વિસ્તારો હતા બાકી, નહીતર તો એ કુદરતી એને માટે ખોરાક પર્યાપ્ત જ હતો. હવે એને કુદરતી ખોરાક પસંદ છે કે માનવ સર્જિત? આપણું આપણે કેટલું, વાઘ એકવાર જો લોહી ચાખી જાય ને પછી એને ટેવ પડી જાય, એમ વાનરે જ્યારે આ ચાખ્યું, ચાખ્યું તો પછી એને ટેસ્ટ લાગ્યો, પછી ભાવ્યું, એને ભાવ્યું એટલે પછી હવે એનું ધ્યાન કુદરતી ખોરાકની બદલે આ શોધવા ઉપર નીકળે.
1: સાચી વાત.
0: હું વચ્ચે પ્રવાસમાં ગયો તો હિમાચલની અંદર, ત્યાં માકડાનો પ્રશ્ન છે. માકડા સફરજનના પાકને નુકસાન તો કરે, પણ આવી બધી ફરવાના સ્થળો ઉપર એ લોકો પહેલાં એને ખવડાવે. પછી આપણે બધું ગાર્બેજ જે છે, વધુ ઘટું બધું છે, એ કચરા ટોપલીમાં તો નાખ્યું જ ને, આડેધડ ઢગલો કર્યો ને તો ત્યાં ખાવા જવાના જ છે. એ કચરા ટોપલી ઊંધી કરીને એમાંથી પાછા સિલેક્ટ કરે, એ કોઈ સારું કોલ્ડ ડ્રિંક હોય, કોઈ આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ચાટવો ગમે, ધેટ બીકમ સિલેક્ટિવ. ત્યાં એને સિલેક્શનની ટેવ પડી જાય કે મારે આ નથી ખાવું, મારે આ ખાવું છે. એ એટલે વાનર માટે થઈને હું તો મુખ્યત્વે માણસને જવાબદાર કરું. માનવ વાનર સાથેનો સંઘર્ષ જે છે એને માટે બીજા કોઈને દોષ દેવો મને યોગ્ય નથી લાગતો. હા, કેટલીક વાર વાનર માટે પણ સાયકોલોજીકલ ફેક્ટર હોઈ શકે. 1988-89 આસપાસ એક બનાવ એવો બનેલો હતો, હું જ્યારે ગીરમાં ફરજ બજાવતો હતો, ગીરની બાજુમાં જામડાની બાજુમાં જમદગ્નિ આશ્રમ, જમજીર ધોધ જે કહેવાય,
1: જમજીર ધોધ,
0: જમજીર ધોધ એ વિસ્તારમાં એક ફરિયાદ આવી કે

0: વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે.
1: અચ્છા એવું?
0: હા, વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે.
2: એને ખબર હશે કે આ નબળી વ્યક્તિ છે, એવું હશે?
0: ના, એમાં પછી અમે નિરીક્ષણ કર્યું, એટલે તપાસ કરી જોયું, એટલે કે સ્ત્રીઓ ઉપર હુમલા કરે છે. અને બેઝિકલી થોડુંક આપણને કલ્પનામાં ના આવે, પણ એમ કે સીધું એનું બ્લાઉઝ ફાડે છે ગળા ઉપરથી. એટલે થોડુંક આશ્ચર્ય થયું કે આવું કેમ બની રહ્યું છે. અમે વાનરને પકડ્યો તો ખરો પાછળથી, પછી આગળ એની જ્યારે સઘન સરખી રીતે તપાસ કરી, લોકોની પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે એ જે વાનરનું ગ્રુપ હતું એમાંનું એક બચ્ચું ટ્રેક્ટર નીચે આવી ગયેલું હતું.
2: અરે બાપરે.
0: અને ટ્રેક્ટર લાલ રંગનું.
1: ઓહો.
0: એને સવાલ લાલ રંગ સામે હતો, અને એ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓનું કાપડું જે છે તો લાલ રંગનું હોય, એટલે એ લાલ રંગ ઉપર જ હુમલો કરે. અને લાલ રંગ એટલે એને દુશ્મનાવટ લાલ રંગ સાથે થઈ ગઈ હતી. બહુ રસપ્રદ કિસ્સો બન્યો હતો અમને. અને તપાસ કરી કે શા માટે સ્ત્રીઓ ઉપર, પુરુષો ઉપર હુમલા ના કરે, સ્ત્રીઓ ઉપર હુમલા કરે?
2: કારણ કે પુરુષો લાલ કપડા પહેરતા ના હોય.
0: ના, એમાં થયું એવું કે એક ભાઈ મોટરસાયકલ લઈને નીકળ્યો, એની ઉપર વાંદરાએ હુમલો કર્યો, અને એની મોટરસાયકલની ટાંકી હતી એ લાલ રંગની હતી. અને એમાંથી આપ્યું હતું. એટલે એ પ્રકારનો બનાવ જો બીનો હોય તો એ સાયકોલોજીકલ હોય, કે એને દુશ્મનો, એને બીજું કઈ નહીં, એને ટ્રેક્ટરની અરે વાત નથી, વાહનની સાથે નહીં, ટ્રેક્ટર લાલ રંગની સાથે એને દુશ્મનો નથી,
1: એને ખબર નથી આ ટ્રેક્ટર મોટરસાયકલ હોય ગમે તે હોય.
0: તો એ પણ એ બહુ અપવાદરૂપ કિસ્સો હતો. પણ અત્યારે જે બનાવો બને છે વચ્ચે, વસ્ત્રાવળમાં બીના, અમદાવાદની આજુબાજુ બીના, બીજા ઘણી જગ્યાએ, અને આજે ચોક્કસ ખાતરી છે કે અંબાજી અને ગિરનાર જેવી જગ્યાએ જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જતા હોય, ત્યાં એ કદાચ બે ચાર દિવસે, પાંચ દિવસે તે કોકને તો વાંદરાએ નખ મારી ગયો, બટકું ભરી ગયો, એવો બનાવ બનતો હશે. પણ એ આપણે એને ટેવ પાડીએ એટલા માટે કે ભાઈ અલે નાળિયેર વધેલું છે, કટકો નાખો, ટિફિન છે એમાંથી નાખ્યા, રોટલી નાખી અને ખાવા માટે ટેવાઈ ગયા. આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં જીવદયા એક તો આવેલી છે, વણાયેલી છે, એટલે આપણે એને ખવડાવવાનું. હવે ગાય માટે રોટલી નાખવાની, એ કૂતરાને રોટલી નાખવાની. મને આશ્ચર્ય થયું હમણાં, મેં પહેલી વાર જોયું, બીજી જગ્યાએ હશે કદાચ, પણ હું ભાવનગર ગયો, મારું વતન છે. અને ભાવનગરને ત્યાં સરસ મજાનું બોર્ડ મળ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશને, કે કૂતરાને ખોરાક ખવડાવવાની જગ્યા. અને એરિયા ફેન્સ નહોતો, પાછો ખુલ્લો જ વિસ્તાર છે. પછી તે કોઈ નીકળ્યું કે કૂતરું બચકું ફરી ગયું. એટલે આ પ્રકારના સંઘર્ષના બનાવો બનવાના જ તે. પણ જ્યાં સુધી આપણે જો હિંસક પ્રાણીઓ સાથેના જે બનાવો જે બની રહ્યા છે, ખરેખર દુઃખદ બનાવ છે, એની ના નથી પડતો, દુઃખદ છે, પણ થોડીક આંતરખોજ આપણે કરવી પડશે. કારણ કે એક વસ્તુ જે છે, કદાચ 50% કરતાં વધુ બનાવોની અંદર ભોગ બનનાર વ્યક્તિ જે છે એ બહારનો છે, એ વિસ્તારનો નથી. આજે શેરડી વાઢવા માટે થઈને મજૂર આવ્યા પંચમહાલ, દાહોદ, રાજસ્થાનના વિસ્તારમાંથી, મચ્છી પકડવા આવ્યા તો ઓરિસ્સામાંથી, આવા બધા લોકો જ્યારે બહારથી આવેલા લોકો જે છે, એ લોકોને આ વન્યજીવોની હાજરી અને એ શું કરી શકે વિશે કદાચ કલ્પના પણ ન હોય. આજે ગીરના વિસ્તારની આજુબાજુના લોકો, જેને આપણે કહીએ કે સિંહ ઘમક્યો, ઘમક્યો એટલે ખાલી આમ પસાર થાય ને,
1: અચ્છા
0: એટલો જ અવાજ કર્યો હોય, એને તરત ખબર પડશે કે અહીંયા આગળ પ્રાણી છે. આ લોકોને એ ખબર નહીં પડે. આપણી પ્રજા મોટા ભાગની જે છે એ શાકાહારી છે. આજે બહારથી લોકો આવે છે એ લોકો શાકાહારી નથી,
1: માંસાહારી.
0: એ લોકોએ માંસ ખાધું, ચિકન ખાધું, આ બધો કચરો ગમે ત્યાં ખુલ્લામાં પડ્યો, એની ગંધથી વન્યજીવો આકર્ષાય જાય, એ વસ્તુ પણ બને છે. ખુલ્લામાં સુવાનું અને ઓઢવા કાળો કામળો, કાળો કામળો એટલે એને તો એ ફૂક સૂતું, એને તો એ બકરું જ પડ્યું હશે એવું લાગશે.
1: એને કારણે કાળો કામળો છે બકરાની જેમ.

0: આપણે ઘણી ગાઈડલાઈન બહાર પડી છે. હું હમણાં તે 15-1 દિવસ પહેલાં તે ગીરીમાં ગયો હતો અને મેં એટલીસ્ટ 2 ગામડા ઉપર તો બોર્ડ મુકાયેલા જોયા કે શું સાવચેતી રાખવી, દીપડાથી અને સિંહથી હુમલો ન કરે એને માટે શું સાવચેતી રાખવી, ભાઈ રાત્રે એકલા ન નીકળવું, ટોર્ચ વગર ન નીકળવું, હાથમાં લાકડી રાખવી, પ્રિકોશન્સ. આપણે કઈ ચેતતા નર સદા સુખી,
1: સાચી વાત.
0: તો જો એ આ બનાવો ન બને એને માટે થઈને આ તો ખ્યાલ રાખવો જ પડશે. કારણ કે જે પેલા કોરિડોર્સ હતા, જેને આપણે એક જગ્યાથી બીજી જગ્યાને જેને કોરિડોર્સ કહીએ, એ કોરિડોર્સ એટલે ગામનું ગૌચર છે, બીજી વેસ્ટલેન્ડ જે છે એ ધીરે ધીરે ઘટતી ગઈ છે. રસ્તાઓ બની ગયા, સોસાયટીઝ બની ગઈ અને ગીરની આજુબાજુ તો મોટા પ્રમાણમાં રિસોર્ટ
1: પુષ્કળ થઈ ગયા.
0: નહીં નહીં, લાઇટિંગ જુઓ, લાઇટ મૂકે, હોમસ્ટેની અંદર સ્વિમિંગ પુલ. હોમસ્ટેનો બેઝિક ઓબ્જેક્ટિવ જે હતો કે હોમસ્ટેનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું હોય કે લોકો સંસ્કૃતિનો ખ્યાલ મળે, ત્યાંના લોકો ત્યાંના વાતાવરણમાં ત્યાંની સંસ્કૃતિનો ખ્યાલ મળે. સ્વિમિંગ પુલ આપણી સંસ્કૃતિમાં હતા જ નહીં, એ સ્વિમિંગ પુલ કરેલા હોય, એ ઘર નથી હોતા, એ બધા કુબા બનાવેલા છે અલગ અલગ. હોમસ્ટેમાં પણ કુબા બનાવેલા છે, આપણે આડાપટે વયા જશું મને લાગે છે કે. પણ એટલે આ જે ખલેલ જે છે એ ખલેલનો પ્રશ્ન પણ એટલો જ છે. બહુ જૂજ બનાવો એવા છે કે જેમાં ગીરના માલધારીની ઉપર એણે હુમલો કર્યો હોય કે ઈજા કરી હોય કે અંદર રહેતા લોકો ઉપર થયું હોય. એકાદ અપાતરૂપ, એકાદ કે બે અપાતરૂપ બનાવોને બાદ કરતા વન કર્મી ઉપર હુમલો થયો હોય એવા બનાવો નથી.
1: એવું નથી, સાચી વાત.
0: એટલે લોકો જે છે લોકોએ સાવચેત રહેવું પડશે. એ જ વસ્તુ દેવગઢ બારિયા ગોધરાના વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ધોળા દિવસે હુમલો કરીને બનાવવો બહુ જૂજ છે. બહુ જૂજ છે. ઘણી વાર માણસને ખબર જ નથી કે સામે સિંહ બેઠો છે અને એની ઉપર ધસી જાય. તો જેને આપણે ટેકનિકલ ટર્મ્સમાં જેને કહીએ ફ્લાઇટ ડિસ્ટન્સ, આપણે ફ્લાઇટ ડિસ્ટન્સ એટલે એની કરતાં એક કરતાં વધારે નજીક જો જાઓ તો પછી એ 100 બચાવમાં હુમલો કરતો હોય, કારણ એને ખબર નથી. તો એ ફ્લાઇટ ડિસ્ટન્સ ક્રોસ કરી જાય અને હુમલાનો બનાવ બને. એક બહુ રસપ્રદ બનાવ બની હતી. એક ભાઈ એક ગામથી બીજા ગામ જતો હતો મોટરસાઇકલ ઉપર અને સામે સિંહ બેઠા રસ્તા ઉપર જોઈ લીધો. ના ના ના ના ના, એને એમથી હું ફોટોગ્રાફ કરીને હું ફોટોગ્રાફ છાપામાં આપીશ કે અહીંયા સિંહ છે એમ. એટલે એ મોબાઈલ લઈને ફોટો પાડવા ગયા. હવે મોબાઈલ લઈને ગયા એટલે પછી નજીક જવા ગયો, ભાઈ વધારે સારો પડે, વધારે સારો પડે. એટલે સિંહે પછી એનો ફોટો પાડી લીધો,
1: એનો ફોટો દિવાલ ઉપર આવી ગયો.
0: એટલે હું એમ નથી કહેતો કે બધા કિસ્સામાં માણસ જવાબદાર છે, એવું નહીં કહું. પણ મોટાભાગના કિસ્સાની અંદર માણસ જવાબદાર છે, માણસની બેદરકારી. હમણાં એક જે બનાવ આવ્યો અમરેલી બાજુનો, ખૂબ જ દુઃખદ બનાવ છે કે માત્ર એનું માથું મળ્યું ને એવું બધું. પણ મને એક વિચાર એવો આવ્યો કે રાત્રે 1 વાગે એકલો શું કામ નીકળ્યો. જે વિસ્તારની અંદર વન્ય જીવો છે, આપણે આ જીવોને બહુ હળવાશથી લઈ લીધા છે કે નહીં કઈ નહીં કરે,
1: કઈ નહીં કરે.
0: એટલે આ પણ ન બને એનો ખ્યાલ રાખવો પડે. એટલે આપણે બધાને કાયમ કહીએ છીએ કે નહીં, ત્યાં બહુ સરસ ગીરની આજુબાજુના વિસ્તારની અંદર, બૃહદગીરના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારની ગાઈડલાઈન અપાયેલી છે. છાપામાં પણ જાહેરાત આપીને, આપણે જાહેરાત આપીને કહ્યું છે કે બને તો રાત્રે નીકળવાનું ટાળવું, ન છૂટકે નીકળવું તો ટોર્ચ રાખવી, લાકડી રાખવી, એકલા ન નીકળવું, વન્ય જીવોથી સાવધ રહેવું. ખેતરમાં આપણે માછલા બનાવવા માટેથી ને પણ સબસિડીઝ આપી કે રાતવાસર રહેવો છે,
1: માછડો બનાવવા સબસિડી.
0: હાજી, માછડો બનાવવા પણ સબસિડી આપી ગીરની આજુબાજુના જે ખેતરમાં જે છે કે રાત્રે રાતવાસો કરે એની ઉપર જનાવર હુમલો ન કરે, એટલા માટે થઈને માછડો ઉપર માછડા બનાવવા પણ સબસિડી આપી, સહાય આપી છે. એટલે આપણે તકેદારી તો દાખવવી પડે.
1: એટલે વન વિભાગ તો બધી તકેદારી રાખે છે, આપણે રાખવી પડે.

0: ના, વન વિભાગ તકેદારી રાખે છે આપણે, અને આ આ આટલી સગવડતાઓ તો ઉપયોગ, પણ આપણે તે સાથે સાથે સાવધ બનવું પડશે. બાકી એ શક્ય નથી કે તમે કોઈ એમ કહેતું હોય કે ભાઈ ગીરની અંદર 900 1000 સિંહ છે, તમે 1000 સિંહની પાછળ એક એક માણસ 24 કલાક માટે મૂકી દો, એ શક્ય નથી. એ શક્ય નથી. દીપડા પણ છે, અને બાકી જો હું હમણાં જસ્ટ જોતો હતો અમદાવાદ શહેરની અંદર 1 વર્ષમાં 60,000 બનાવ કૂતરા કરડ બને છે. 60,000 કરતા વધુ ખાલી અમદાવાદની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર.
1: એટલે સર હું તો એ જ કહેવા માંગતી હતી, હમણાં તમે કહ્યું ને કે રાત્રે 1 વાગે પણ કેમ નીકળ્યા જંગલમાં, ડર તો લાગવો જ જોઈએ ને કે આવા વિસ્તારમાં તમે રહો છો અને છતાં પણ તમને એવો ડર નથી. અહીંયા અમદાવાદ શહેર જેવા ગાંધીનગર વિસ્તારમાં પણ અમને લોકોને કૂતરાથી પણ બીક લાગતી હોય છે કે રાત્રે કે સવારે જતા હોઈએ ને,
2: એટલે વન્યજીવ સામે હીરોગીરી ન કરાય.
1: હા, એટલે કૂતરાથી પણ બીક લાગતી હોય છે, તો ત્યાં તો આખો સિંહનો વિસ્તાર છે ને, ત્યાં તમે આવી રીતે બહાર નીકળો છો.
0: એટલે સાવચેતી તો રાખવી જ પડે, આપણા વિસ્તારની અંદર છે તો સાવચેતી તો રાખવી જ પડે. અને શરૂઆતના તબક્કે આને જે કંઈ એનાલિસિસ જ્યારે કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કેવા કેવા કિસ્સાઓ બનાવો બન્યા, એટલે કીધું ક્યાં નીચે કાળો કામળો કરી ઉડ્યો હતો. એવા કિસ્સાઓમાં એ માણસને ખાતો નથી, ખાવાના બનાવો બહુ જૂજ છે,
1: બહુ જૂજ.
0: પંજો માર્યો છે, ઈજા કરી, કદાચ બચકું ભર્યું, પણ પછી આગળ નથી થયું. દીપડામાં થાય છે, દીપડાની અંદર આ વસ્તુ વધારે બની રહી છે, પણ દીપડો વધારે ચપળ છે, એ તો સિંહની સરખામણીએ દીપડો ચપળ એટલો છે. અને કદાચ મારો અનુભવ એમ કહું કે તમે એની ઉપર પ્રેડિક્શન કરવું અઘરું છે. સિંહમાં હજી કંઈક પ્રેડિક્શન કરી શકો, દીપડામાં એમાં ધારણા ન બાંધી શકાય, પણ તકેદારી દાખવવી પડે. આજે આ જેટલા બનાવો બને છે એની અંદર જો મારું એકલા કે ના કે શા માટે વધારે પડતા જે બનાવો છે એના વિક્ટિમ્સ જે છે કેમ બનાવો રાત્રિ દરમિયાન બન્યા, બહારનો માણસ આવ્યો છે બન્યા છે. આપણે જો કાયદામાં એવું કહ્યું હોય કે તમારે લેબર લેક લાગવું પડે, તમારે લેબર એકને લેબરને માટે થઈને શેડ હોવો જોઈએ, લેબર માટે થઈને તમારે બીજી પર્યાપ્ત સુવિધા કરવી પડે, તો આ ખેતમેરમાં મજૂરી કરવા આવ્યો છે એને માટે વ્યવસ્થા કરવાની કે નહીં? એને ખુલ્લામાં સુવાનું, એને સાવ ઓલું પાકું મકાનની વાત જવા દેવું, તંબુ એ ન હોય, એને ઓલું પ્લાસ્ટિક ખાલી ઢાંકવું હોય, પતરાવાળું હોય તો સારી વાત છે, ખાલી પ્લાસ્ટિક ઢાંકીને બોલો કામ ચલાવે, તંબુ જેવું રહેણાંક ઊભું કર્યું હોય, છોકરાઓ ગમે ત્યારે રખડતા હોય. એટલે આ વસ્તુ અટકાવે તો તે થશે, સાવચેતી તો રાખવી પડશે. સાવચેતી વગર તો આ બનાવો નિવારવા બહુ અઘરા પડશે.
1: બીજું હમણાં વરા સાહેબ અત્યારની સિઝન પ્રમાણે હમણાં સમાચારમાં ને બધી જગ્યાએ સાંભળ્યું કે સાસણ ગીર છે કે જે જંગલ વિસ્તાર છે એ બધાને અત્યારે બંધ કરવામાં આવ્યો છે સામાન્ય લોકોને જોવા માટે. હા, તો એનું પણ કારણ શું હોય શકે?
0: એ કઈ આજકાલનો બંધ નથી કરતા, જો જૂનું જો વાત કરું વર્ષો પહેલા, એટલે જ્યારે આપણા ગુજરાત ફોરેસ્ટ રૂલ્સ 1963-64 હતા ત્યારે, અને એ પહેલા કદાચ બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ હતા ત્યારે, ત્યાં ચોમાસાનો સમય જે છે એ આ વન્યજીવોનો સંવર્ધનનો સમય છે, મેટિંગ બ્રિડિંગ પીરિયડ છે, અને એ દરમિયાન ખલેલ ન પહોંચે એ બહુ જરૂરી છે.
1: નહીં તો હુમલો કરી શકે.
0: માત્ર હુમલાનો સવાલ નથી, મારે આપણે એક વસ્તુ છે કે આપણે એ વન્યજીવોને બચાવવાના જ છે, આપણે એના ઘરમાં જઈ રહ્યા છે, એ આપણા ઘરમાં નથી આવતા, તો એ એટલો ટાઈમ એને આરામ આપવો જ પડે. બીજી વસ્તુ ભલે કદાચ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે અગત્યની એટલી જ છે કે આપણા વન વિસ્તારની અંદર આ બધા રસ્તાઓ જે છે રસ્તાઓ કાચા છે. કોઈનું વાહન ફસાઈ ગયું, કોઈ વાહન અંદર ફસાઈ ગયું, તમારી બધી ગાડી ફોર વ્હીલ કરીને નાખશો, વન્યજીવોને તો ખલેલનો પ્રશ્ન છે જ. સાથે સાથે આ પણ બાબત અગત્યની છે કે એ રસ્તાઓ પછી નીચે તો મુશ્કેલી થઈ જાય, પણ મુખ્ય કારણ સંવર્ધનનું બ્રિડિંગ પીરિયડ છે, મેટિંગ પીરિયડ છે, એટલે એ ડિસ્ટર્બન્સ ન થાય અને એટલો આપણે આરામ મળે એમ. એને કારણે થઈને આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો 15 જૂનથી 15 ઓક્ટોબર, પણ આ વર્ષે વરસાદ મોડો થયો છે, એમાં કંઈક છાપામાં આવ્યું કે હવે 1 અઠવાડિયું લંબાવી દીધું છે, એ વરસાદની ઉપર આધારિત રાખ્યું, એમાં કંઈ બહુ વાંધો નથી. પણ

0: સંવર્ણનની પ્રક્રિયામાં ખલેલ ન પહોંચાય એને માટે થઈને. તમે નહીં માનો, હું ગીરમાં હતો ત્યારે એક નાનકડો અમે સંશોધન કર્યું હતું. એ ચિત્તલ સ્પોટેડ ડિયર જે છે એની જૂથની રચના ઉપર ઋતુ પ્રમાણે શું બદલાય. અમને એમ કે ઉનાળામાં મોટા ટોળા મળશે, ઉનાળાનું મોટું ટોળું ખાલી પાણીના સ્થળ આગળ હોય, બાકી ન હોય. બાકી કારણ કે સ્ત્રોતો લિમિટેડ છે એટલે બધા છૂટા છવાયા થઈ જાય. ચોમાસામાં એ ગ્રુપ મોટું થઈ જાય, એ જૂથ જે છે 50-80-100-100 નું જૂથ સ્પોટેડ ડિયરનું. 50-60 તો બહુ કોમન થઈ જાય છે, 50-60 હશે તો. અને એના પછી કારણોનો વિચાર કર્યું તો ટૂંકા વિસ્તારની અંદર ખોરાક અને પાણી તો મળી જ રહે, પણ એ ઉપરાંત જે છે એ ડિફેન્સ મિકેનિઝમ છે. ડિફેન્સ મિકેનિઝમ કહીએ, એસ્કેપ બિહેવિયર, કે આજે ઘાસ મોટું હોય વધારે સાવધ આખો જોવે, જો શિકાર થતો બચવા માટે થઈને. એ ટોળું મોટું હોય તો વધારે સાવધ રાખવા. અને સાથે સાથે આંકડાશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટેટિસ્ટિકલ જોવો તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ પ્રીડેટેડ, એટલે કે શિકાર પોતાની થઈ જવાની જે પ્રોબેબિલિટી જે છે એ ઘટી જાય. 10 નું ટોળું હોય તો 10 માંથી 1 નો શિકાર થવાની શક્યતા રહે, 100 નું ટોળું હોય તો 100 માંથી 1 નો શિકાર થઈ જવાની શક્યતા રહે. તો એ પણ એક કારણ હોય શકે. એટલે ચોમાસા દરમિયાન આપણે બંધ રાખ્યું છે એ સંવર્ણનની પ્રક્રિયામાં, એની નૈસર્ગિક પ્રક્રિયામાં ખલેલ ન પડે એ હેતુસર આપણે બંધ રાખીએ છીએ.
1: એટલે સાહેબ, આપની પાસેથી તો ચર્ચા કરીએ એટલી ઓછી છે, પણ આપણને સમય પરવાનગી નથી આપતો. એટલે આજે અંતમાં મારે આપનો સંદેશ જ જાણવો છે કે આપ આમાં સંદેશ શું આપશો અમારા શ્રોતા મિત્રોને, કે વન્ય પ્રાણીઓ સાથે સંઘર્ષ ટાળવા આપણે શું કરવું જોઈએ.
0: વન્યજીવો આપણું માનવ સમાજનું એક અભિન્ન અંગ છે. એક તો હળવાશથી લેવાની, બીજું આપણે કોઈ ખોરાક આપવા પ્રયત્ન કરવાની જરૂર છે જ નહીં. એની મેળે એનો ખોરાક મેળવી લેશે. અને જે વિસ્તારમાં સિંહી દીપડા જેવા પ્રાણીઓ છે, એક જે આપણે વાત કરી રીચના વિસ્તારો, જેસોર ને રતનમાલ ને બધા વિસ્તારની અંદર, આને હળવાશથી નહીં લેવા. એટલે રાત્રિ દરમિયાન બને તો નીકળવું નહીં, નીકળવું હોય તો એકલા ન નીકળવું, ટોર્ચ રાખવી, લાકડી રાખવી, અને એકલા ન નીકળવું. એ એક બહુ ટૂંકમાં ચેતતા રહેવું, સાવધાનીના બધા પગલા લેવા. જે લોકો નોનવેજ ખાતા હોય એ નોનવેજ કચરો ગમે ત્યાં ન નાખવો, એને અથવા તો કચરા પેટી બંધ કચરા ટોલીમાં જ નાખવો, જેથી કરીને વાસથી બીજા જનાવર આકર્ષાય નહીં. અને સાથે સાથે આપણા પાલતુ ઢોર ઢાકર છે એને પણ, ગીરની આજુબાજુ લોકો હોય તો એને પણ સાચવવા જ પડશે, એટલે એનું પણ તકેદારી રાખવી એ એક બહુ જરૂરી છે.
2: ખરેખર ખૂબ સરસ માહિતી આપી, ખૂબ આનંદ પણ થયો, અને સાવચેતીના ભાગરૂપે આપણે શું શું કરી શકીએ તેની પણ માહિતી મળી. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: થેન્ક યુ. બહુ ઓફ હેન્ડ વાત કરી છે, જેટલી જાણકારી હતી આપણે પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ,
1: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ધન્યવાદ.
2: તો મિત્રો, વન વિસ્તાર આસપાસ જનારા કે રહેનારાએ આ વાત યાદ રાખવાની છે.
1: મિત્રો, વન્યજીવો મનુષ્યો વચ્ચેનો સંઘર્ષ ટાળવા બીજું શું કરવું જોઈએ તે આપ પણ અમને જણાવો.
2: એ માટે નંબર તો યાદ હશે જ,
1: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ હશે.
2: હરિયાળું ગુજરાત,
1: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
2: મિત્રો, 28મી તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળીશું, એટલે હરિયાળું ગુજરાત લઈને ફરી મળીશું 5 જુલાઈએ રાત્રે 8 વાગે. ત્યાં સુધી તબિયત સાચવજો, અને વરસાદ પડે કે તરત ઓછામાં ઓછા 5 રોપા તો વાવજો જ,
1: અને સાથે ગૌરવથી ગાજો

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં પુનઃ જોડાઈએ દિલ્હી કેન્દ્ર સાથે. ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ માન્ચેસ્ટર ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા

0: વચ્ચે રમાઈ રહેલી આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ના જીવંત પ્રસારણ માટે.
1: मैदान पर खड़े फील्डर के समय एक छोटे से अंतराल का शेष कार्यक्रम इस अंतराल के बाद.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીત અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 11 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં આશુતોષ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા હૈ કે આજ કે દૌર મેં કિસી ભી દેશ કી આર્થિક ઓર સામરિક શક્તિ ઉસકે સમુદ્રી સામર્થ્ય પર કાફી હદ તક નિર્ભર કરતી હૈ. ઇસલિયે ભારત અપની સમુદ્રી ક્ષમતાઓં કો લગાતાર મજબૂત કર રહા હૈ. પશ્ચિમ બંગાલ કે રાજધાની કોલકાતા મેં શ્યામા પ્રસાદ મુખર્જી બંદરગાહ પર આજ સ્વદેશ નિર્મિત 3 યુદ્ધપોતો કો ભારતીય નૌસેના મેં શામિલ કરને કે બાદ પ્રધાનમંત્રી ને યહ બાત કહી. ઇસમે અત્યાધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ INS દુનાગીરી, સંશોધક ઓર અગ્રય શામિલ હૈ.
2: ભારત આજ અપને પૂરે મેરીટાઇમ ઇકોસિસ્ટમ કો સશક્ત બના રહા હૈ. ઇસલિયે આજ ભારત અપને બંદરગાહો કા આધુનિકરણ કર રહા હૈ, નઈ ક્ષમતા તૈયાર કર રહા હૈ, નઈ કનેક્ટિવિટી બના રહા હૈ, નદી જલમાર્ગો કા વિસ્તાર કર રહા હૈ, મલ્ટી મોડલ લોજિસ્ટિક નેટવર્ક વિકસિત કર રહા હૈ, સાગરમાલા જૈસે અભિયાન ઇસી વ્યાપક સોચ કા હિસ્સા હૈ.
1: रक्षा क्षेत्र में आत्मनिर्भरता का उल्लेख करते हुए प्रधानमंत्री ने कहा कि वर्ष 2014 में भारत दुनिया के सबसे बड़े रक्षा आयातकों में शामिल था, लेकिन सरकार के प्रयासों और नीतिगत सुधारों के

સાહિત્ય પત્રિકા. 10:30 રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતો. 10:45 સુગમ સંગીત. 11:02 ફિલ્મ સંગીત. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો. 12:02 સાંભળી શકશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. 1:30 ફૌજી દોસ્તો માટેનો વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંજની સભામાં આપ સાંભળી શકશો સૌપ્રથમ સાંજે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7:00 ગેરફિલ્મી ગીતો. 7:22 ખેડૂત મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રે 10:00 ગુજરાતી નાટક સકંજો. રાત્રે 10:30 શાસ્ત્રીય સંગીત. 8:00 અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર આજનું મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે રાત્રે 8:30 હવામાં ભેજનું પ્રમાણ 51% નોંધાયું. આવનાર સમય દરમિયાન તાપમાન અંદાજે 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:49 અને 20 સેકન્ડ થઈ છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. જોકે અમારી DTH સેવાનું પ્રસારણ આપ સાંભળી શકશો. ફરી મળીશું આવતીકાલે સવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના મનોરંજક કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સમય સાથે શ્રોતા મિત્રો તાલ મેળવી લઈએ. ભારતીય સમયાનુસાર અત્યારે મિત્રો રાત્રિના 11:50:30 થઈ ચૂકી છે. હવે મેળવી લઈએ શ્રોતા મિત્રો રૂપરેખા હવે પછી પ્રસારિત થનારા વિવિધ મનોરંજક કાર્યક્રમોની. હમણાં થોડીક જ વારમાં એટલે કે પ્રસારણની શરૂઆતમાં સૌપ્રથમ રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત કાર્યક્રમો, જેમાં આપ માણી શકશો લોકગીતો રમેશકુમાર બારોટના સ્વરમાં. 12 વાગે આપ માણી શકશો નાટક અઢી ઓરડાનું મકાન, મૂળ બાંગ્લા લેખક ભાગીરથ મિશ્રાની ટૂંકી વાર્તા દ્વિપગલીનું ગુજરાતી ભાવાનુવાદ, ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ, પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ. 1 વાગે આપ સાંભળી શકશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત, જેમાં આપ માણી શકશો હિન્દી ફિલ્મી ગીતો કુમાર સાનુના સ્વરમાં. 2 વાગ્યાથી શરૂ થશે વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી ગીતો.

ત્યારબાદ ગુજરાતી સુગમ સંગીતની મજા આપ માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ શાસ્ત્રીય સંગીતમાં વાયોલિન વાદન માણી શકશો સૌમ્યપુત્ર ચક્રવર્તી પાસેથી રાગ હંસધ્વનિ. ત્યારબાદ ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં એટલે કે પરોઢિયે 5 વાગે આપને સંભળાવીશું ભક્તિમય ભજનોનો કાર્યક્રમ ભક્તિ રસ, જેમાં આપ માણી શકશો ભક્તિમય ભજનો. તો આથી રૂપરેખા શ્રોતા મિત્રો, હવે પછી પ્રસારિત થનાર

0: આ લોકગીત સાથે જ શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો, મૂળ બાંગ્લા લેખક ભાગીરથ મિશ્રાની ટૂંકી વાર્તા દ્વિપગલી પર આધારિત નાટકનું ગુજરાતી ભાવાનુવાદ, ગુજરાતી રૂપાંતરણ. હિમાંશુ વ્યાસ પ્રસ્તુત કરતા જય કૃષ્ણ રાઠોડ. તો પ્રસ્તુત છે નાટક અઢી ઓરડાનું મકાન.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક અઢી કમરાનું મકાન.

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગબજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા ઝા. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી, સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે અને દિલ એને માટે બેકરાર છે.

0: નો એન્જિન હજી પણ એને એટલા જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે.
1: મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
0: શું?
2: મોદી, અરે ઓ અનિમા મોદી, એક મિનિટ.
1: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીં તર અંદર આવી જશે.
2: મોદી, ગંગા ઘાટ ની નજીક બે લાશ.
0: શું?
2: બે બિનવારસી લાશ.
0: જરા ઓછો કર ને.
2: અરે બે છે તો પછી બે જ કહીશ ને.
0: અરે તારા ફટફટિયાનો અવાજ ઓછો કર. હા હવે બોલ.
2: ગંગા કિનારે બે બિનવારસી લાશ પડી છે.
0: લાશ?
1: અરે રામ રામ,
0: તો એમાં હું શું કરું?
2: અરે અરે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે.
1: અરે એને કે જઈને પોલીસ ને ખબર આપે, બ્રાહ્મણ ને બોલાવે, આપણો જીવ શું કરવા ખાય છે.
0: પોલીસ ને જાણ કરો, બ્રાહ્મણ ને બોલાવો, અમારો જીવ શું કરવા ખાય છે.
2: પૈસા ઉઘરાવીએ છીએ સામાન અને લાકડા માટે. 100 રૂપિયા તમે લોકો આપો, બાકીના
0: 100 રૂપિયા.
2: સારું સારું મોદી, 50 આપી દો, બાકીના બીજેથી ઉઘરાવી લઈશું. પૈસા કાઢી રાખો, હું આવું છું, જલ્દી કરજો.
1: અરે અરે એને કે ત્યાં જ ઉભો રે, હમણાં જ આપીએ છીએ.
0: એ ત્યાં જ ઉભો રે છે, આપીએ છીએ.
2: જલ્દી કરો, દુર્ગા પૂજાની તૈયારીઓ કરવાની હજી બાકી છે. પણ આ બિનવારસી લાશોનું પણ કંઈક તો કરવું જ પડશે ને. અરે હર્ષિંત દા, નમસ્કાર.
1: નમસ્કાર. આલે 50 રૂપિયા અને ચાલતી પકડ. અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયાનું કંઈક કર.
2: ફટફટિયા વિશે કંઈ ના બોલો, મારા બાપની છેલ્લી નિશાની છે. ચલો જાઉં છું.
1: જોયું કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે. ચાલો ભલા ટળી.
0: તમે ખરા છો, એમના વિશે કંઈ પણ બોલતા રહો છો, પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો.
1: અંદર આવી ઘરમાં કંઈક તોડફોડ કરે એના કરતા તો કંઈક આપીને એમને કાઢવા સારા. અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો. બોધી, જરા મારા માટે ચા બનાવજો ને જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું. જાણે એના બાપનું ઘર ના હોય.
0: એના બાપના ઘરે તો કંઈ જ નથી કરતો. શિવશંકર બાબુ તો કેટલા સારા માણસ હતા.
1: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે. હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું. ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
0: ગુંડો, બદમાશ.
1: સાચે જ
0: કહું છું, જરા સાંભળો તો.
1: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે.
0: તો પછી કંઈક કરો ને, હવે સહન નથી થતું. જ્યારે પણ મોટી બેનના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે.
1: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ.
0: બાપુને ત્યાં મોટો બગીચો હતો ને, એ અમને કહેતા ઝાડને કાપવા છાંટવા જોઈએ નહીં, એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ. મકાન ભલે 2.5 ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ.
1: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ.
0: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું.
1: ભાઈ જૂની વાતોને યાદ કરીને દુખી ન થા. હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું. બાપરે,
0: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ.
1: બસ આવી ગયું આપણું ઘર.
0: અરે આ ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
1: બસ મારે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો.
1: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ.
0: મારા બધા જ ફૂલ.
1: મને યાદ છે,
0: સોરી, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ. આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે.

તને શું કહું, મને એ પણ યાદ છે, સુનિતા અને નનીને અહીં બોલાવ્યા. ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ અને તું જેવી પ્રવાસ પરથી પાછી આવી, બિઝનેસ રાબેતા મુજબ.

0: દીદી કેમ છો?
1: મજામાં.
0: આવો આવો, ચા પીશો?
1: ના, આજે તો સવારથી અત્યાર સુધીમાં બહુ ચા પીધી છે.
0: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
1: ઓહ, લીલા મરચાના?
0: હા,
1: પણ હજમ નહીં થાય ને.
0: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું. તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે. હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
1: હું કોઈ સમાચાર નહીં સાંભળું. એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો. ઓ માં, આ તો ખૂબ જ તીખા છે.
0: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો આ તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
1: ગુહા બાબુની દીકરી છે ને?
0: હા.
1: મિસ્ટી?
0: હા હા.
1: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને. મેં મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા. હાય રામ, એમની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા.
2: આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત.
1: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછું નાટક કરવાનો છે. મને તો નાટક વખતે તમારી છૂટકીની યાદ આવી જાય છે. ચાલો ત્યારે હું જાઉં છું. નમસ્કાર.
0: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે? એટલે કે હવે ક્યારે આવશો?
1: આવીશ, જલ્દીથી આવીશ. આવજો.
0: ગપ્પી દાસ.
2: તો પણ તું એની વાત દરેક વખતે સાચી માની લે છે.
0: જેવી રીતે છેવટે ગોટુનની દરેક વાત તમે માની જાઓ છો એમ.
2: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. હું ગોટુનને ગુંડો સમજુ છું. એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું. બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું. જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી સ્ટ્રેટેજી છે, મજબૂરી નહીં. ધેટ્સ ઓલ.
0: બાની કહેતી હતી કે નાટકની વાત થતા એને છૂટકીની યાદ આવી ગઈ. પપિયાએ કેટલું સુંદર કામ કર્યું હતું એ નાટકમાં, કેટલી ખુશ હતી એ, યાદ છે તમને? અને તમે તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
3: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છૂટકી, ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
4: બાપુ, ઘોટુન આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
2: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
4: ઘોટુન બાપુ કે

0: છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
1: ફાળો? હું કઈ ફાળા વાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બારણું તો ખોલો.
2: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
1: છુટકી, બારણું ખોલવામાં આટલી બધી વાર કેમ કરે છે?
0: છુટકી, તારા કરતા મોટી છું હું. બિટ્ટી કહી દે એને કે.
1: છુટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
2: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
1: એ, તું હજુ સુધી ગઈ નથી.
0: હું નહીં જાઉં.
3: લઈ આવો ને પપ્પીયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
1: બોધી, બોધી આંટી.
4: શું છે? હું કામમાં છું.
1: અરે, બે કપ ચા બનાવજો. દાદા, તમે પણ. ઓ, તમારું જ ઘર છે ને આ તો. ચા પીવી હોય તો કહી દેજો.
2: થેન્ક યુ ફોર ધ પરમિશન.
1: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
2: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1 લાખ રૂપિયા?
1: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
2: હા, 100% વધાર્યા પછી. ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
1: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે છુટકી પાણી ના લાવી હજુ સુધી.
2: બીટે, તું વાત કર, જલ્દીથી કહો ને અહીંથી ચાલતી પકડો.
3: બુદી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
1: આ વખતે પૂજામાં
2: શાહરૂખ ખાન ને બોલાવવાનો વિચાર છે ભાઈ?
3: ના, કોટુંદા ને લોકલ ટેલેન્ટ માં વિશ્વાસ છે.
1: આવો બુદી, તમારી જ રાહ જોતા હતા.
4: લે ચા, લે ઘોટુન. બીટી, તું પણ લે.
2: ઓહો, અરે ભાઈ, મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
4: બેસો ને, ચા પીઓ.
2: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
4: હું કઉ છું ને, પી લ્યો. હા ઘોટુન.
1: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક. બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
2: કેટલો ફાળો આપવાનો છે?
3: 25% ડિસ્કાઉન્ટ છે.
1: હા હા, બરાબર છે. છુટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
2: શું?
1: પૂજામાં અમારા નાટકમાં છુટકી મુખ્ય પાત્ર કરવાની છે.
2: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાગ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં, ક્યારેય નહીં.
1: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
2: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
1: એ બીટી પણ નાનો સરખો રોલ કરે છે.
2: અને તું તો હીરો છે, ઉત્પલ દત્ત.
1: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે, એટલે રિહર્સલ આજ શાંતિ શરૂ. છુટકી,
2: મેં હા નથી કહી.
1: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
2: ના ના, ક્યારેક શા માટે? રોજ અહીં કરજો ને.
1: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટી ને નકામી તકલીફ થશે.
2: હાઉ કન્સિડરેટ ઓફ યુ. થેન્ક યુ.
1: નો મેન્શન. ભલે, તો હવે હું જાઉં છું.
2: પ્લીઝ જાઓ. પપિયા તારા નાટકમાં કામ નહીં કરે એ વાત ફાઈનલ છે, સમજો.
1: છુટકી, જઈએ છીએ 7:00 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી. બાય.
2: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપિયા નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
4: છુટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ?
2: પપિયા બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી. એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.
4: એટલે પપિયા સમજદાર છે એમ ને?
2: હા.
4: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
2: હા. પપિયા, અહીં આવ જલ્દી.
5: આવી બાપુ.
2: હું આ શું સાંભળું છું?
5: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
4: એનો અર્થ એ કે પપિયા જાતે જ નિર્ણય લેશે.
2: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
5: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
2: શું? બિલકુલ નહીં.

0: Please, Bapu.
1: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે એનો મતલબ હરસિંતને હા પાડવી જ પડી. પપિયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા. હરિસિંત બાબુ બડાપો કરતા રહ્યા, ચીડાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિસિંત બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપિયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ગોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
2: હલો, ઓ સનત, કેમ છે?
3: નેચરલી.
2: અમારી વાત પૂછી છે જ નહીં, એ જ બાગ બજારની ઝંઝટ.
3: ગુડ ન્યૂઝ?
2: શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું
3: ઇન્દ્રપુરીમાં?
2: શું કામ આ બુઢાઓની મશ્કરી કરે છે?
3: સાચું કે છે?
2: સેક્ટર 4
3: એ બ્લોક.
2: કઈ કક્ષામાં? આ કક્ષામાં,
3: ઇન્દ્રપુરીમાં.
2: હા હા, ફક્ત વ્હાઇટમાં પેમેન્ટ ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ આટલામાં જ ક્યાંક ગઈ છે?
3: અરે એ જ આવી લાગે છે.
2: હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
4: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
2: અરે વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
4: શું બાળકની જેમ ગેસ કર, ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો જાણે કે.
2: જાણે કે?
4: જવા દો, શું કામ મૂડ ખરાબ કરવો?
2: બોલ બોલ બોલ.
4: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
2: એક્ઝેક્ટલી.
4: શું?
2: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
4: વોટ? વોટ અબાઉટ ઇટ?
2: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે. A31 વેચવાનો છે.
4: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
2: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે ચેક પેમેન્ટથી.
4: સાચું કહો છો?
2: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. ભાઈ એ તો અપભ્રંશ થતા થતા હરસિંત થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈએ આપણે.
4: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
2: અરે પસંદ આવી જાય ને તો ત્યાંને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા. વિચાર કરી લે.
4: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
2: તો બરાબર છે ને. હું સનતને ફોન કરી દઉં છું.
1: ઇન્દ્રપુરી, ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં, પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંત દાદા અને બોધીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
4: છે તો 2.5 ઓરડાનું છે, પણ બંને તરફથી ખુલ્લું છે, એટલે બાલ્કનીમાંથી જોતા સમગ્ર આકાશ જાણે કે ઘરમાં પ્રસરી જાય છે. કેમ, ખરું ને?
2: આ સામેવાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચશું. સારું, હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
4: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે.
2: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
4: સરસ,

0: જયારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ, છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે મારી દાદીએ મને કરી હતી.
1: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે.
0: હા,
1: એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે. કેમ, બરાબર ને?
0: હા, ભલે પછી ઇન્દ્રપુરી પહોંચતા એ દૂધ થઈ જાય.
1: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. ખેર, હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
0: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
1: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
0: બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
1: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
0: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
1: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઊભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંધ ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આલો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા મોડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો? આશિતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
4: અમને બધાને છોડીને જાઓ છો?
1: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં છીએ ને.
4: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને.
1: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે.
4: અરસિંત બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
1: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
4: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે? હે,
2: છેવટે હરસિંત અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
0: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
5: ના બોધી, થેન્ક યુ.
0: નીલિમાને તો હું હજુ સુધી મળી પણ નથી.
5: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
1: તમે બંને આટલા બિઝી રહો છો, બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી જિંદગીની મજા ક્યારે માણશો?
5: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશીપ મેળવી લીધી છે.
1: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
5: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5, મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
1: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
0: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.

0: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો, આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો ત્યારે હું જાઉં છું. સી યુ.
1: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો, ઓકે?
0: શ્યોર, ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
2: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું.
1: તમે જઈ આવો ને.
2: ઠીક છે, ચાલો.
3: ઓહ, મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
2: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
3: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
2: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
3: તો તમે કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ. પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
2: પોસ્ટ કરવા પડશે?
3: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
2: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને.
3: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
2: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
3: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
4: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
5: જી હા, જુઓ આ રહ્યું.
2: ગુડ ઇવનિંગ મિસ્ટર સિકદર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
4: ઘરમાં શોર બકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
2: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઈફ પણ બહુ નિરાશ થશે.
4: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે. પર્સનલ હોય તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે. ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
5: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
4: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
2: મિસ્ટર શિકદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
4: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો. બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
6: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે જે કંઈ થયું તે સારું થયું છે. હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. હરસિંથ વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહ પ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
2: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે. હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ.
1: સુંદર છે ને? ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
2: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે જ તો અમારા ખાસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
0: હલો નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
2: શું, દિલ્હી એરપોર્ટ પર?
0: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે. પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ. નીલિમા અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
2: થેન્ક યુ.
1: કહું છું, શું થયું?
2: સનત અને નીલિમા નહીં આવી શકે. એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
1: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
7: નાની.
2: અલે લે, અરે વાહ વાહ વાહ, બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તનની. અને માલા, તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
7: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નની

0: છોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડછોડ જોઈને.
1: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે નાના નાની?
0: પહેલા બાલુની આઈસ્ક્રીમ ખાઈશું.
2: હા, હું પણ.
3: બાલુની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું. પિંક બેલ આઈસ્ક્રીમ.
2: નહીં નહીં, બાલુની.
0: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
1: સારું સારું, સાંજે બાલુની આઈસ્ક્રીમ. ઓકે.
3: અરે જમાઈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો તો, ક્યાં હતા ભાઈ તમે?
0: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
3: નહીં, એટલે મારો મતલબ છે કે હું વિચારતો હતો.
4: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ વેલ, લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
1: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
5: માસી સરપ્રાઈઝ આપવાના છે.
0: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
3: ચાલો ત્યારે જઈશું.
4: ચાલો ચાલો ચાલો,
5: લેટ્સ ગો.
6: ઓરે માજી

હરિસિંથ અને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા ટપાલ દ્વારા. 7 કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર ઊભા હતા.

0: બધી ખુરશીઓ બધી ખાલી?
1: બચાવ તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, અમે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહો, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી, A63.
4: મિસિસ બાગચી,
5: એ એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
4: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂરથી.
5: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
4: એનીવે, પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
3: આવો, મો મીઠું કરો.
5: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા છોડી દીધું છે.
3: તો પછી થોડુંક લંચ લો.
5: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
6: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચારપુરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો, કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું જે અહીં આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા આવી શક્યા, ઘોટુન પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગબજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી, નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: હવે ચાલો જઈએ.
1: માને તો બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
0: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
1: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3.
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
1: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
0: હલો બ્રિગેડિયર શિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
0: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જોકે ભોપુ નામ સરસ છે.
0: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે, પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણે ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
0: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા માંડશે. તમને તો બાગ બચાવનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
0: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
0: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની સજા છે.
2: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
0: ચૂપ રે, શાંતિ રાખ.
4: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જ્યારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા અંડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
2: આઈ હેટ બોન્સાઈ.
0: ચાલો, ઓકે બ્રિગેડિયર.
4: ઓકે બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
5: ગ્રહ પ્રવેશ પછી હરિસિંથ અને બોધી થોડાક થાકી ગયા. કદાચ હરિસિંથ તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
6: મિસ્ટર ચટરાજ.
0: હા
6: હલો.
0: શું છે?
6: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ અને રૂપિયા 500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
0: 500? સાંભળે છે?
2: હા શું છે?
0: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા 500 રૂપિયા આપી જજો ને, બે દિવસનું ફંક્શન.
2: લો.
6: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.
0: આવા સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા સમજાય છે. અહીં નથી ઘોટુનની ઘર ઘર કરતી મોટરસાઇકલ કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
2: જોકે રકમ ત્યાં કરતા બમણી છે.
0: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
2: અરે આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
0: હા આ તો આશિતનું કાર્ડ છે, સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે ખેર જવા દે.
2: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે ખાસ કરીને આ દિવસોમાં.
0: ઓહો,
2: શું થયું?
0: કંઈ નહીં.

0: હજુ પણ થાક ઉતરતો નથી.
1: એમ કરો, થોડુંક ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
0: ના, ઈચ્છા નથી.
1: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.
0: ના ના, ચિંતા ના કરીશ, દુર્ગા પૂજા સુધીમાં એકદમ ફિટ થઈ જઈશ.

ઇન્દ્રપુરીમાં આજે વિજયાદશમીની ઉજવણીની શરૂઆત થાય છે. હરિસિંધની તબિયત થોડી ખરાબ હોવા છતાં એ આવ્યા છે. એમના સપનાના ઘરમાં આજે પહેલી પૂજા હતી.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: એમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે આપણે નહોતું આવવું જોઈતું અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ કરો.

0: વાહ વાહ, કેટલા સુંદર ગીતથી ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપી દુર્ગા પૂજા, હેપી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ શીખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કહે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર શીખધરજીનું. આવો શીખધરદા, આવો.
1: બોપુ,
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટરાજ, વેલકમ.
1: સાંભળો,
3: તમે
1: પણ જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો. થોડુંક સ્માઇલ કરો ને.
2: મિસ્ટર અને મિસિસ ચટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું?
3: બહુ ગભરાય છે.
1: ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
2: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.
1: બસ ઘરે પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો, સાચવીને.
3: ઠીક છે, બસ જરા સુઈ જાઓ. બોર થઈ ગયો તો ત્યાં.
1: આવો. હા હા, મારો હાથ પકડી લો. આવો, અહીં તમારી પથારીમાં સુઈ જાઓ.
3: મમ્મીમાં પાણી.
1: પાણી?
3: બારીઓ શા માટે બંધ કરે છે?
1: હે ભગવાન, કેમ લાગે છે?
3: ગભરામણ જેવું થાય છે.

0: મારો હાથ પકડી લો, આવો, અહીં તમારી પથારીમાં સૂઈ જાઓ.
1: મમ્મીમાં પાણી
0: પાણી
1: બારીઓ શા માટે બંધ કરે છે?
0: હે ભગવાન, કેમ લાગે છે?
1: ગભરાવણ જેવું થાય છે
0: છાતીમાં.
1: વારંવાર દર્દ થાય છે.
0: તમે જરા આરામથી સૂઈ જાઓ. પેનલના ડોક્ટરોને હું ફોન કરું છું. એ એક જ મિનિટ. ખુલ્લી જ છે. પાણી પીવું છે?
1: પાણી
0: લો.
1: મારે પાણી નથી પીવું.
0: શાંતિથી ઉશિકા ઉપર માથું ન રાખો, છાતી પર ભાર પડશે. મિસ્ટર શિખધર ક્યાં છે?
2: ત્યાં સ્ટેજની બાજુમાં.
3: આ વખતે તો ફંક્શન ખૂબ જ ગ્રાન્ડ થયું. જોજો આપણે ઇન્દ્રપુરી ક્યાંની ક્યાં.
0: મિસ્ટર શિખધર,
3: I hope you enjoy the evening.
0: Mr. Shikdar.
3: Oh, Mrs. Chatraj, how are...
0: Mr. Chatraj ni tabiat, kadaj heart problem.
3: Don't worry, panel of doctors chhe ne.
0: Mainne phone karyo, par koi jawab na thi.
3: Today is Puja Eve, mane laga chhe ke bada bahar gaya chhe. After all, they have their life.
0: ઇન્દ્રપુરી માં કોઈ ડોક્ટર?
3: હા છે ને, ડોક્ટર ચૌધરી, પણ એ તો ડેન્ટિસ્ટ છે. અને ડોક્ટર સેન તમારા બ્લોક માં છે ને, મિસ્ટર દાસગુપ્તા. ઓહ, ડોક્ટર સેન એ તો રિટાયર્ડ છે.
0: કઈ વાંધો નહીં, શું નંબર છે એમના ફ્લેટ નો?
4: એ તો કોલકાતા ની બહાર ગયા છે. એક અઠવાડિયા થી ઇન્દ્રપુરી ના સામેના પેલા મુખર્જી નગર ના ફ્લેટ છે ને, ત્યાં મેં એક ડોક્ટર્સ ના બોર્ડ જોયું છે. એકાદ કિલોમીટર જ છે. હા,
0: મુખર્જીનગર. ગાર્ડ,
5: ગુડ ઇવનિંગ. ફ્લેટ એ?
0: ટેક્સી બોલાવો જલ્દી.
5: ઓહ મેડમ, આજે તો મુશ્કેલ છે.
0: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો, અને એ 31 માઈને મોકલાવો એકદમ જલ્દી. ખબરદાર જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો. ઇમરજન્સી છે. હવે કેમ લાગે છે તબિયત?
1: શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બહુ બહુ બેચેની જેવું લાગે છે.
0: ચિંતા ના કરો, કોઈને કોઈ મદદ. હે ભગવાન, શું કરું હું? અહીં તો કોને કહું, શું કહું? બાગ બજારમાં હોત તો. હો હલો હલો આશિતા.
6: હલો બોધી.
0: હા,
6: શું થયું? કઈ કામ છે?
0: હા આશિતા,
6: શું થયું છે?
0: તમારા હર્ષિતાની તબિયત.
6: હે, શું થયું એમને?
0: કદાચ હાર્ટમાં કંઈક. જલ્દી કંઈક કરો આશિતા, પ્લીઝ જલ્દી.
6: હે ભગવાન, તમે ચિંતા ના કરો, હું કંઈક કરું છું. હા
0: હા.
1: અનિમા ડોક્ટર આવ્યા.
0: બસ આવતા જશે. લાવ છાતીમાં માલિશ કરી દઉં. લાવ
1: એ રીતે માલિશ કર. સારું લાગે છે. રાત છે.
0: તમે ઊંઘવાનો પ્રયત્ન કરો. હું જરા બહાર જઈને જોઉં છું.
1: મારી પાસે માલિશ કરતી રહે.
0: બસ એક મિનિટ, હું જરા બહાર જઈને આવું છું કે.
7: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું. અનિમાને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે, અને હરિસિંતને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો સહારો છે.

અઢી કમરાનું મકાન, હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુત કરતા હતા જયકૃષ્ણ રાઠોડ.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો. પ્રસ્તુત છે તેમાં હિન્દી ફિલ્મી ગીતો કુમાર સાનુના સ્વરમાં.

આકાશવાણીની ડીડીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમોમાં આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો શાસ્ત્રીય સંગીત. સૌમ્ય બત્રા ચક્રવર્તી પાસેથી વાયોલિન વાદન, રાગ હંસધ્વની, તબલા સંગત હેમંત જોશી.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આપ માણી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને દમયંતી બરડાઈ